નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ

0: ત્યાંથી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા, અને યુવાન પોતાની સાથે ચાલવા કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાન ને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાન ને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા, તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો, એ આવા હુમલા માટે તૈયાર નહોતો, અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું, જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: કે ચાલો બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી એ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે? તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી મારું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોક કોક ને મારી નાખું, રોજ રોજ ત્યારે ખબર આવે.
1: ખબર હું આ
2: એક વાર્તા. એક વાર છે ને, ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહી અને મળ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને. તમારે તમારી ગાળો નો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારે આમાં જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનું ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કઈ જ એને આંદોલિત કરી શકતું નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
0: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આપણે ગીતાના અત્યંત સુંદર એવા પ્રકરણમાં છીએ. સામાન્ય રીતે આખી ગીતા જે લોકો જાણતા નથી કે એનો પાઠ નથી કરતા, એવા પણ ઘણા બધા લોકો છે કે જે લોકો ગીતાનો 15મો અધ્યાય ગાતા હશે. સુંદર એટલા માટે છે કે એની શરૂઆત થઈ છે એ આ સંસારના એક રૂપકને સમજાવવાથી થઈ છે. સંસાર કેવો છે? અત્યાર સુધી જ્ઞાનની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ એનું વર્ણન કર્યું. સાકાર બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ, સાકાર ઉપાસના, નિરાકાર ઉપાસના, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, ત્રિગુણાતીત કઈ રીતે થઈ શકાય એનું જ્ઞાન, એ બધું આગળ આવી ગયું. એ પછી હવે કૃષ્ણ આ સંસારનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરે છે. સંસારનું સ્વરૂપ આમ તો આપણને કહ્યું છે કે ઈશ્વર જ જેના બીજ રૂપ છે એની અંદરથી સમસ્ત સંસાર વિકસિત થયો છે, એ વાત એમણે આગળ અનેક વખત કહી છે. અહીંયા જરા જુદા રૂપથી સમજાવે છે આપણને. આપણે બધાએ પીપળાનું વૃક્ષ જોયું હોય, ગઈકાલનામાં આપણે આ વાતને જોઈ છે કે પીપળાનું વૃક્ષ એવો આ સંસાર. ફરક એટલો કે આના મૂળિયા ઉપર છે અને શાખાઓ નીચે છે. આપણે જે દુનિયાની અંદર ઉગતા વૃક્ષોને જોઈએ છીએ તો એ વૃક્ષો કેવા હોય છે? એના જમીનમાં મૂળિયા હોય, એટલે જમીન હોવી, અને મૂળિયા જમીનમાં હોય ત્યાંથી નીકળીને પછી ઉપર ફેલાયા કરે. અહીંયા કહે છે કે ઉર્ધ્વ મૂળ, એનું મૂળ તો ઉપર છે. આ સંસાર સમસ્ત જે છે એનું મૂળ, એના મૂળિયા, એના રૂટ્સ ક્યાં છે? ઉર્ધ્વ. ગઈ વખતે મેં આ વાત કરી હતી કે નીચે ઉપર એ તો એક રિલેટિવ ટર્મ છે, સાપેક્ષ પદ છે, પણ આપણે જેમ ગતિ માણસની ઊંચી થતી જેમ એને ઉર્ધ્વ ગતિ કહીએ છીએ, અને ખોટા કર્મોથી અધોગતિ થતી જાય તો આપણે અધો, એટલે ઉર્ધ્વ અને અધઃને આપણે સામાન્ય પ્રયોગમાં જે લઈએ છીએ એ અર્થમાં છે કે જ્યાંથી ઉપર કશું ન હોઈ શકે એવી એક જગ્યાએ, એવું સ્થળ હોઈ શકે નહીં એવું. કારણ કે અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે આપણે સૂર્યમંડળની બહાર નીકળી જઈ શકીએ છીએ, આપણે તારામંડળની બહાર જઈ શકીએ છીએ, અને ત્યાં જઈને નિરીક્ષણ કરવા માટે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. એવા અર્થમાં ઊંચે જવું એમ નથી. તો જે કંઈ છે એમાં સૌથી ઊંચે જે કંઈ બ્રહ્માંડમાં તમે માનો તેનાથી ઊંચે

ઉપર મૂળ છે એટલે પરમેશ્વર પરમાત્મા એ મૂળ છે. પછી નીચે અધઃ, નીચે નીચે નીચે તરફ સંસાર થાય છે. એટલે હકીકતમાં તો શું થાય છે, સંસાર બને છે ત્યારે પ્રાણીની અધોગતિ થાય છે, નીચેની તરફ આગવાનું થાય છે. હવે વિચારીએ ફરી પાછો પીપળો, પીપળો છે અવ્યય છે એમ પણ કહ્યું ગઈ વખતે. એ ધીમે ધીમે ધીમે ધીમે પરિવર્તન પામ્યા કરે છે, પણ એનો એને આપણે અવ્યય કહેવો પડે, અવિનાશી કહેવો પડે. બે એક સાથે બને છે, બે બે પ્રક્રિયાઓ એક સાથે બને છે. નદી વહેતી હોય એમાં આજે જે પાણી છે તે પાણી કાલે નથી, એટલે અશ્વત્થ કહેવાય. શ્વઃ કાલે નથી, એ અર્થમાં સંપૂર્ણપણે બદલાયેલું, અને છતાં નદી ચાલુ છે. ભગવાન કૃષ્ણ યમુનામાં સ્નાન કરતા હતા, અને આપણે મથુરા જઈએ તો યમુનામાં સ્નાન કરીએ છીએ. યમુના કાયમ છે એમ જેમ કહીએ એ પ્રમાણે એ અવ્યય છે. એવું આ એક વૃક્ષ છે એમ આપણે પહેલા શ્લોકમાં જોયું હતું. ગઈ વખતે એને બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે, તેથી આનાથી વધારે ઊંડાણમાં અત્યારે જતા નથી. બીજો શ્લોક બહુ સરસ છે, અહીંથી થોડું કાવ્યાત્મક વર્ણન છે ને, એટલે એનો છંદ પણ બદલાય છે. અનુષ્ટુપ નથી હવે થોડાક શ્લોકો સુધી.

मनुष्य लोके। लोक अनेक छे, એમ આપણે પુરાણોને આધારે માનીએ છીએ। આપણા પુરાણોએ આ એક મનુષ્ય લોક, મૃત્યુ લોક, એની ઉપર એની નીચે અનેક લોકની કલ્પના કરી છે, અનેક સ્તરની કલ્પના કરી છે। બધા સ્તર છે, મોટા વિશાળ મકાનની અંદર જેમ માળ હોય એમ, 11મા માળે એમ અતલ વિતલ સુતલ નીચેની બાજુ। તો આ લોક વગેરે એની વાત હમણાં આપણે પછી જોઈશું। મનુષ્ય લોકે, આપણે જ્યાં રહીએ છીએ તે મનુષ્ય લોક છે, એની વાત કરવાની। તો કહે છે, અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા, આ વૃક્ષ, આ પીપળાનું વૃક્ષ એવું છે કે જેની, જેનું મૂળ તો ઉપર છે, એનું થડ છે એ બ્રહ્માજી છે એમ માની લઈએ। કારણ કે બ્રહ્માની અંદરથી સૃષ્ટિની શરૂઆત થઈ, બ્રહ્મા એ જ પરમ પુરુષ નથી, બ્રહ્માજીથી પણ પર, સમસ્ત દેવોથી પણ પર એવું એક જે પરબ્રહ્મ સ્વરૂપ છે, જેને પામવાનો પ્રયત્ન એમણે પણ કરવાનો છે। તો થડ છે, એની અંદરથી પછી બધી શાખાઓ ફેલાય છે। કેવી રીતે ફેલાય છે?

કારણે વૃદ્ધ વૃદ્ધિને પામે છે, ગુણ પ્રવૃદ્ધ એટલે ગુણ પ્રવૃદ્ધ એમ કહેવાથી શું કહે છે, આપણે માનો કે એક પીપળો ઘર આગળ ઉગ્યો છે તો આપણે શું કરીએ છીએ, જઈને પીપળામાં પાણી રેડીએ છીએ, એ પાણીને કારણે પીપળો મોટો થતો જાય છે, આની શાખાઓ ઉપશાખાઓ પ્રશાખાઓ અને એની અંદરથી પાંદડાઓ એની અંદર કોપળો આ બધું વિકસતું જાય છે, એ શેના કારણે શેના વડે શેના હોવાથી, તો કે ગુણોના હોવાથી, સત્વ રજસ તમસ આગળ જોયું છે કે એને ત્રિગુણ કયા છે અને આખી પ્રકૃતિ ત્રિગુણાત્મિક

છે, આ વૃક્ષ પણ ત્રિગુણાત્મક છે. પીપળાના મૂળિયામાં પાણી રેડ્યું આપણે તો એ પાણી એની નસો દ્વારા છેક પાંદડાના છેડા સુધી પહોંચે છે. રસ જો ખતમ થઈ ગયો આ તો વૃક્ષ ખતમ થઈ જાય. અહીંયા આ જળરૂપી આ વૃદ્ધિનું કારણ શું બને છે? ગુણ, ત્રણ ગુણ, સત્વ, રજસ, તમસ. એ માની લો કે એમ કેવું પડશે, કારણ કે આ રૂપક છે, એને પાણી પૂરું પાડે છે. ગુણ પ્રવૃદ્ધા, ગુણથી વિકાસ પામે છે અને એની શાખાઓ પ્રશાખાઓ ફેલાય છે. શાખાઓ પ્રશાખાઓ ફેલાય છે એટલે દેવયોની, મનુષ્યયોની, પશુયોની, પક્ષીયોની, દેવલોક, પિતૃલોક, મનુષ્યલોક, આ બધી શાખાઓ છે. એ શાખાઓ કેવી છે? અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાઃ, અધશ્ચ ઉર્ધ્વમ ચ, નીચે ઊંચે આડી અવળી એમ ફેલાયેલી શાખાઓ છે. આપણે પેલો પીપળો હોય તે મોટો થતો જાય એટલે એની ડાળીઓ આમ તેમ ફેલાવા માંડે, એકબીજાની અંદર ગૂંચવાય પણ ખરી થોડીક, પણ આડી અવળી ઊંચી નીચી આ જે શાખાઓ જે છે એ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા, એની શાખાઓ આડે અવળે બધે ફેલાતી જાય છે. પ્રસૃતા આહા, ફેલાતી જાય છે. એમાં કારણમાં શું કહ્યું એને? ગુણ પ્રવૃદ્ધ, ગુણરૂપી જળ એને પોષણ આપ્યા કરે છે. ત્રણ ગુણ, સત્વ, રજસ, તમસ છે, ત્યાં સુધી દુનિયા છે, ત્યાં સુધી આ શાખાઓ પ્રશાખાઓ છે. કોક સત્વ પ્રધાન હોય, દેવલોક હોય તો સત્વ પ્રધાન હોય, મનુષ્ય યોની હોય તો એ કદાચ રાજસ પ્રધાન હોય, પશુ યોની હોય, કીટ કૃમિ યોની હોય તો એ તમસ પ્રધાન હોય. પણ સત્વ રજસ તમસ થી ગુણ પ્રવૃદ્ધ, ગુણો થી ફેલાઈ જાય છે અને એની અંદર ઝીણા ઝીણા નાના નાના પ્રવાલ કૂપળો ફૂટે છે. એ ગુણ તો કારણ ખરા છે, ગુણ હોય ક્રિયાશીલ, ગુણનું પાણી મળ્યા કરતું હોય તો કૂંપળો ફૂટે નવી નવી. તો એવી કૂંપળો, આ જુદી જુદી શાખાઓ કઈ ને, એ શાખાઓની ઝીણી ઝીણી કૂંપળો ફૂટે છે. કઈ કૂંપળો છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઇન્દ્રિયો થોડી સ્થૂળ છે, કાંતિ આપણે સાંભળી શકીએ છીએ, પણ શબ્દ એ એનો ગુણ છે. આકાશ છે માટે કાંતિ સાંભળી શકાય છે, આકાશ ભૂત છે, કાન એની ઇન્દ્રિય છે અને સાંભળવું એ એની કૂંપળ છે, એનો ગુણ છે. આ ગુણ શબ્દ વાપરીએ ત્યારે ડર લાગે કે પેલા ગુણના અર્થમાં આ ગુણ નથી. શબ્દ ગુણકમ આકાશમ, ગંધ આવે છે, વાયુના આધાર ઉપર આવે છે, નાકમાંથી સ્વીકૃત થાય છે, મન સુધી પહોંચે છે, પણ ગંધ પોતે તો કે કૂપળ છે. ઇન્દ્રિય કરતા સૂક્ષ્મ છે, ભૂત કરતા સૂક્ષ્મ છે એટલે એને કૂપળ કહી. ઝીણી ઝીણી ઝીણી ઝીણી સરસ મજાની લાલ લાલ કૂંપળો ફૂટે ને, પાંદડા મોટા થાય તો કૂંપળો છે એટલે એના વિષયો છે. ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયના વિષયો રૂપી કૂંપળો, વિષય પ્રવાલા, વિષય રૂપી કૂંપળો વાળી આ શાખાઓ ગુણને કારણે વિકસિત થતી હોય, એવી રીતે વિકસિત થતી જાય છે. અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે, મનુષ્યલોકની અંદર
શું થાય છે? કર્મ અનુબંધીની

કર્મને કારણે પોતપોતાના કર્મોને કારણે એકબીજાની સાથે બંધાતા એના મૂળ છે કર્માનુબંધીની, કર્મ અનુસાર બાંધે, બંધાય, સંસારની સાથે જોડી રાખે એવા એના નાના નાના મૂળિયાઓ હોય, જે આ વૃક્ષની સાથે જોડી રાખનારા હોય, બાંધી રાખનારા હોય, આ સંસારથી તમને છૂટા ન પડવા દેનારા હોય, એ શું છે? કર્મને કારણે, તમારા કર્મને કર્મથી બંધાયેલા મૂળિયાઓ છે, એટલે તમારા મનમાં રાગ છે, દ્વેષ છે, તમારા મનની અંદર કામનાઓ છે, ઈચ્છાઓ છે, વાસનાઓ છે, તમારી અંદર અહંતા છે, મમતા છે, હું કરું એવો ભાવ છે, તો આ બધું કર્મોને કારણે તમારી અંદર પેદા થઈ અને તમને એ બાંધી રાખે છે. તો અધઃ ઊર્ધ્વં પ્રસૃતા

પર નીચે એવી આ શાખાઓ આમ તેમ ફેલાયેલી, આ શાખાઓની અંદર કર્મ અનુસાર જે બંધાય છે એવા અહંતા મમતા વાસના એના રૂપી મૂળિયાં નીચે અને ઉપર સમસ્ત લોકની અંદર ફેલાયેલા છે. આવો આ પીપળો છે, ઉધો આવો એક પીપળો છે, આવું આ એક વૃક્ષ છે.

na chitwa. Aje rup kayu urdva mool madashakha. Urdva mool chen adashakhao niche ni shakhao chen. આપણને સામાન્ય રીતે પ્રાપ્ત થતું નથી. માણસને એ એનું જે સાચું સ્વરૂપ છે એ સાચું સ્વરૂપ સામાન્ય રીતે જોવા મળતું નથી. ન રૂપમસ્ય ઇહ તથા ઉપલભ્યતે, તે પ્રમાણે આપણને જોવા મળતું નથી. આ રૂપ અહીં આપણે વિચાર કરતા હોઈએ, જ્ઞાનની અંદર પેલો પ્રયત્ન કરતા હોઈએ, સમજવાનો પ્રયત્ન કરતા હોય, તો એનું આ રૂપ જે છે એ આપણને સામાન્ય રીતે સમજાતું નથી. ન રૂપ મસ્ય ઇહ, અહીંયા અત્યારે આ સમય, ન તથા ઉપલભ્યતે, આ પ્રમાણે આપણને પ્રાપ્ત થતું નથી. નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા, ન એનો અંત છે, ન એનો આદિ છે, ન એની પ્રતિષ્ઠા છે. જેનો આદિ મધ્ય અંત નથી, છે છતાં નથી, નથી છતાં છે. આદિ મધ્ય ને અંત વસ્તુનો હોય. માણસનું શરીર છે એ શરીર ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે, મૃત્યુ પામે છે. પણ એ જેનું અંગ છે એટલે જે આ સંસારનો ભાગ છે તે તો સનાતન છે. એટલે ન અંતઃ ન ચ આદિ, એનો આદિ પણ નથી, એનો અંત પણ નથી, અને એની પ્રતિષ્ઠા એટલે એની સ્થિતિ પણ નથી. એવું આ વૃક્ષ છે. આપણે આગળ જોયું છે એમ એની પરંપરાની જે પરિવર્તનશીલતા છે એને કારણે એ આપણને સતત છે, અવિનાશી છે એમ આપણે કહ્યું. પણ આ સમસ્ત પ્રકૃતિ, આ સમસ્ત સંસાર, એનો સીધી રીતે કોઈ આદિ મધ્ય કે અંત નથી. જે રીતે આપણે સામાન્ય રીતે વિચારતા હોઈએ છીએ તે અર્થમાં આદિ હોય તો અંત હોય, જેનો અંત છે તેની સ્થિતિ હતી અને આદિ પણ હતી. નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા, એ પ્રકારનું આ વિશિષ્ટ પ્રકારનું

સંસાર વૃક્ષ છે, જે સંસાર વૃક્ષ માણસને દેહધારીને એની અંદર એના દેહમાં રહેલો જે આત્મા છે, આ દેહધારીનો દેહ છે, એ તો આ વૃક્ષનું એકાદું નાનકડો અંશ થયું, એનાથી એને મુક્ત કરવાનો છે. પણ એ મુક્ત હોવા છતાં બંધાયેલો જે દેખાય છે તો એની આસક્તિઓથી દેખાય છે. એટલે કહે છે કે અશ્વત્થમેનમ, આ અશ્વત્થ વૃક્ષ જે છે, આ સંસાર જે છે, એ સુવિરૂઢ મૂલમ, એ સુદ્રઢ મૂળ વાળું છે, એના મૂળિયા પાકા છે. એટલે તમે એમને ઉખાડી નાખવા માંગશો તો ઉખડી નહીં જાય. ચલો આ સંસાર રૂપી વૃક્ષની અંદરથી હું મારી જાતને છૂટી કરી દઉં, નહીં કરી શકું. કારણ કે તમે એનાથી કેટલા બધાથી બંધાયેલા છો, તમારા નાના નાના મૂળિયા એની સાથે જે જોડાયેલા છે, એ તો વાસનાઓ રૂપી છે, ઈચ્છાઓ રૂપી છે, અપેક્ષાઓ રૂપી છે. એને હું માનીએ છે ત્યાં સુધી છે, શરીરને હું માનીએ, સામેનાને તું માનીએ, આજે હું છે, તું છે, મારું છે, તારું છે, આ બધું જ્યાં સુધી છે. ગીતાની શરૂઆત થઈ ને ત્યારે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછ્યો હતો, મામ કહા પાંડવાશ્ચૈવ, મારા ને પાંડુના છે, પકડાયેલો છે એનાથી અહંતા અને મમતાથી. અહંતા મમતા રૂપી વાસનાઓ રૂપી રાગદ્વેષ રૂપી મૂળિયાઓથી બંધાયેલો છે માણસ. એટલે એ મૂળિયા બહુ દ્રઢ છે. પેલા આખા સંસારના મૂળિયાની વાત નથી, આ તો મારા અને તમારા મૂળિયાની વાત છે. સંસારનું મૂળ તો ત્યાં ઉપર પરમેશ્વર છે, એને પામવાનો છે, એ વાત તો નક્કી છે. ત્યાંથી તો આ વૃક્ષનું પ્રાદુર્ભાવ છે. તો આ સુવિરૂઢ મૂળ, અત્યંત સુદ્રઢ મૂળ વાળું આ વૃક્ષ છે તમારા માટે થઈને, બને કે તમારા માટે તમારો સંસાર છે. તો એ જે તમારા માટે છે સંસાર, અથવા તો સંસાર રૂપી વૃક્ષ, એને કાપી નાખો, એને છેદી નાખો, એટલે તમે મુક્ત. હવે છેદી નાખવા માટે હથિયાર જોઈએ. કોઈ વસ્તુ છે, ઝાડ કાપવું છે તો કુવાડી તો જોઈએ ને. તો કે કુવાડી છે તમારી પાસે અને બહુ ધારદાર કુવાડી છે, પણ એ ધારદાર કુવાડીનો તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ. તમને ખબર જ નથી કે તમારી પાસે આ ધારદાર કુવાડી છે. કઈ છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગ રૂપી શસ્ત્ર, અનાશક્તિ રૂપી શસ્ત્ર ગુરુ છે. અનાશક્તિ રૂપી શસ્ત્ર, એની સાથે કોઈ આસક્તિ જ ના હોય, એની સાથે કોઈ સંબદ્ધતા જ ના હોય, એની સાથે સંપૂર્ણ નિર્લેપપણું હોય. આ જે કઈ છે તે મારું છે એવો કોઈ રાગ જ ના હોય, સંપૂર્ણપણે વિરતી હોય. આ વૈરાગ્ય જેવું જે શસ્ત્ર છે, મોટું જબરજસ્ત શસ્ત્ર છે, એની તાકાત ખૂબ છે, એ આ સંસારને કાપી નાખશે, એ આ સંસારને કાપી નાખશે. જો કપાઈ ગયું તો તમે મુક્ત છો. પણ એટલું પૂરતું નથી. છિત્વા છેલ્લે એમ કે છે કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. વ્યાકરણની દ્રષ્ટિએ છિત્વા એ સંબંધક ભૂતકૃદન છે. એક કામ કરીને બીજું કામ કરવાનું હોય ત્યારે સંબંધક વપરાય. હાથ પગ ધોઈને જમવા બેસો, હાથ પગ ધોઈને એક કામ કરીને બીજું કામ કરો, હાથ પગ ધોઈને જમવા બેસો, પગ લૂછણિયા ઉપર પગ સાફ કરીને ઘરમાં પ્રવેશો. ઘરમાં પ્રવેશો એ મુખ્ય છે, જમવા બેસો એ મુખ્ય છે, પણ એ પહેલાની પૂર્વ શરત છે કે હાથ પગ ધોવો. ઘરમાં પ્રવેશ કરવાના પહેલાની પૂર્વ શરત છે કે પગ લૂછણિયા ઉપર પગ બરોબર સાફ કરો, પછી અંદર આવો. મુખ્ય છે તે શું છે?

અંદર આવવું, જમવા બેસવું, આ મુખ્ય ક્રિયાના પહેલા શરતી ક્રિયાઓ છે, આ કરીને આ કરો. એટલે અસંગ શસ્ત્ર વડે આ સંસારને છેરી નાખવો તો એક વાત થઈ, પણ એ તો હજી બાકી છે. ચિત્વા, પૂર્વ શરત પૂરી થઈ, પણ પછી ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે. ને આપણો હેતુ તો છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો, પરમેશ્વરની અંદર આપણી જાતને ભેળવી દેવાની. તો આ જે સમભાવ

0: આવું જે સુવિરૂઢ મૂળ એવો સંસાર તમારો, તમારા પૂરતો, તમારા સુધી મર્યાદિત, એક જણે પોતાના માટેની વિરક્તિ પેદા કરી લીધી, પોતે મુક્ત થઈ ગયો, એનો અર્થ એ નથી કે આખો સંસાર નાશ પામશે. નહીં પામે, તમારા પૂરતી આ વાત છે, તમારા પૂરતો આ સંસાર છે, છેદી નાખ્યો. એની સાથે વૈરાગ્ય કરીને એની સાથેનો તમારો પોતાનો સંબંધ છે એ કાપી નાખ્યો, પછી ત્યાં પૂરું નહીં થઈ જતું. એ જ કરવાનું હતું એમ નહીં, પગલુછણિયા ઉપર પગલું છે, પછી ઘરમાં પ્રવેશ કરવાનો, પૂરી પહેલી શરત પૂરી થઈ. હાથપગ ધોઈને જમવા બેસવાનું, તો હાથપગ ધોયા, જમવા બેસવાનું બાકી છે. તો એ કહે છે કે આટલું કરીને પછી આ સંસારની સાથેના આસક્તિને કારણે બંધાયેલા જે બંધનો છે એને છોડી દીધા. તાતા પછી ચોથા શ્લોકમાં સરસ રીતે કહ્યું છે, તાતા પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રબધ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. સરસ છંદ પણ સરસ છે. આ ઇન્દ્ર વજ્રા ઉપેન્દ્ર વજ્રા હોય ને, એ ગેય, એની ગેયતા પણ મજા હોય છે, પણ એ ભાવને તરત આપણી સામે ઉભો કરી દે. તો કહે છે કે ચિત્તવા સંસારના બંધનોને કાપી નાખીને આ જે જડ જગત છે તે હું નથી, તે મારું નથી, તેની સાથે મારો સંબંધ મૂળનો નથી, તે કાપી નાખીને પછી તાતાહા, પછી શું કરવાનું છે? એટલે આ સંસારના બંધનોને કાપવા એટલું જ પર્યાપ્ત નથી, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે આપણે. તો એટલે મેં તમને કહ્યું એમ, પેલો સંબંધ ભૂતકૃદન થયું, ચિત્તવા ગતવા પીતવા, ચિત્તવા એને છેદી નાખીને પછી આગળ વધવાનું છે. તમારી પ્રગતિ ત્યાંથી શરૂ થાય છે. તમે એક વખતે તમારી પાસેની નિસંગ રૂપી કુહાડી હતી એનો પ્રયોગ કર્યો, નિસંગ રૂપી કુહાડી, અનાસક્ત કર્મ રૂપી કુહાડી, નિષ્કામ કર્મ રૂપી કુહાડી એનો પ્રયોગ કર્યો, એટલે આસક્તિ કપાઈ ગઈ. જડ જગત સાથેનો, શરીર સાથેનો, શરીરથી જોડાયેલી બધી જ હંતા મમતા સાથેનો સંપર્ક તોડી નાખ્યો, તૂટી ગયો, છૂટા થઈ ગયા. પણ છૂટા થઈ ગયા એટલે પરમપદની પ્રાપ્તિ થઈ નથી. એ કરવા માટે શું કરવું? એ ચોથા શ્લોકમાં છે, જે હમણાં આપણે જોયું, જે હવે પછીથી આપણે આગળ વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આપણે આ ચિત્તવા સુધી કાયમી રાખીએ અને ત્યાંથી આગળની વાત હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે શરૂ કરશું. ત્યાં સુધી સમયને માન આપીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: સાંભળી રહ્યા છો ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનો સહિયારો પ્રયાસ, એક સ્વર એક ગુજરાત.
1: નમસ્તે શ્રોતા મિત્રો, ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનો સહિયારો કાર્યક્રમ એક સ્વર એક ગુજરાત.

આત્મા આપ સૌનું ભાવભરી સ્વાગત છે. આ કાર્યક્રમ ગુજરાતના જનજનની વાતને રેડિયોના માધ્યમથી ગુજરાતના શહેરથી અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાનો સહિયારો પ્રયાસ છે. આજની પ્રસ્તુતિ રેડિયો જનવાણી જૂનાગઢ, રૂડીનો રેડિયો અમદાવાદ, રેડિયો પાલનપુર અને રેડિયો નઝરિયા અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો સાંભળીએ પહેલી પ્રસ્તુતિ રેડિયો જનવાણી જૂનાગઢ દ્વારા.

0: जूनागढ़ जनवाणी
1: 91.2 જૂનાગઢ જનવાણીના સર્વિસ શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા જીવનનો એક મહત્તમ તબક્કો હોય તો આપણા કુટુંબ પછીનો, બીજો છે આપણી શાળા. આમ પણ આજના યુગમાં આપણી કારકિર્દી ઘડતર માટે શાળાકીય અભ્યાસ અતિ મહત્વનો હોય, અને આ અભ્યાસની અંદર ખાસ કરીને જ્યારે આપણે એક પરીક્ષાનો સમય આવે ત્યારે દરેક વિદ્યાર્થીને થોડું ઘણું માનસિક રીતે એનો તણાવ ઉભો થતો હોય છે, પરીક્ષાનો હાવ હોય છે, અને બાળકને એ સમયે એની માનસિકતા અને ખાસ કરીને એને શારીરિક આવેગો ઉપર કાબુ રાખવા માટે આપણામાં એવું કહેવાયું છે કે આહાર એવો વિહાર, એટલે કે આહારની જરૂર હોય છે. કેવો આહાર લેવાથી બાળકમાં આ પ્રમાણ ઓછું થાય છે? ઘણીવાર એવું જોવા મળે છે કે પરીક્ષાના સમયે બાળકને ઊંઘ આવતી હોય છે અથવા તો એને અનઇઝીનેસ ફીલ થતી હોય છે. તો મિત્રો, આજે આપણે આ વાત એટલા માટે કરી છે કે આજે આપણે ત્યાં ન્યુટ્રિશન એવા ડોક્ટર પ્રીતિબેન દવે, કે જે દાંતીવાડા યુનિવર્સિટી ખાતે કામ કરે છે, એ જૂનાગઢ જનવાણીમાં ઉપસ્થિત છે. આપ સૌ વતી પ્રીતિબેનનું હું સ્વાગત કરું છું. અને પ્રીતિબેન, આપણે જાણીએ છીએ કે આજે વિદ્યાર્થી કાળ છે એ અતિ મહત્વનો હોય છે, અને વિદ્યાર્થી કાળની અંદર સૌથી મહત્વની વસ્તુ છે એ છે પરીક્ષા છે. તો આપણે ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ ચાલુ છે, એવા માટે આહારની પ્રણાલી વિશે તમારી સાથે અમે ગોષ્ઠી કરવા માંગીએ છીએ. તો ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસિક શારીરિક સ્વાસ્થ્ય ઉપર આહાર કેવી અસર કરતો હોય છે?
2: નમસ્કાર સર્વે શ્રોતા મિત્રોને. આજે એક સરસ આપણે વિષય આપ લઈને આવ્યા છો તો મને ખરેખર આના વિશે વાત કરવી ખૂબ ગમશે. જેમ આપે કહ્યું ને, એમાં મને એક વસ્તુ ઉમેરવાનું મન થાય છે રાજેન્દ્રભાઈ, કે આપણે જ્યાં છે ને ત્રણ ઋતુઓ છે આમ તો, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. પણ આપણે ત્યાં છે ને પરીક્ષાની મોસમ એક ચોથી ઋતુ ગણી શકાય, કેમ કે આ એક એવી ઋતુ છે કે એમાં મોટે ભાગે નથી ઠંડી લાગતી, નથી ગરમી લાગતી, બસ વાવાઝોડું અનુભવાય છે વિદ્યાર્થીઓને અને માતા પિતાને. તો બહુ સરસ પ્રશ્ન છે કે આહારની કેવી અસર થાય છે. તો પેલા તો આપણે એ જાણવું પડે, આપણી જે પરીક્ષાઓ છે ને એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે. જે લોકો આપણે કહીએ ને કે જેના ઉપર વીતે એ જાણે, એટલે જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી કરતા હોય એને જ ખબર છે કે આજકાલ જે કોમ્પિટિશન અને સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે એમાં કેટલી હદે એ લોકો શારીરિક અને માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે. અને આ જ્યારે વધારે

0: પડતું શારીરિક અને માનસિક સ્ટ્રેસ અથવા તો તણાવ વિદ્યાર્થીઓ ભોગવતા હોય છે, પરીક્ષાને લીધે, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લીધે, બોર્ડની પરીક્ષાઓ હોય, કોલેજની પરીક્ષાઓ હોય, તો એને લીધે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં, કેમ કે આ સમયગાળો એવો છે કે એ લોકો મોટે ભાગે જેને આપણે કહીએ ને ટીન એજ અથવા તો કિશોરાવસ્થા, એમાંથી પસાર થતા હોય છે અને એમના યુવાવસ્થામાં ડગલું માંડતા હોય છે, તો આ સમયગાળો એવો છે જ્યારે શરીરમાં હોર્મોનમાં બહુ મોટા પરિવર્તનો આવતા હોય છે. કેમ કે વિદ્યાર્થીઓ પુખ્તાવસ્થા તરફ જતા હોય છે, એટલે જ્યારે પણ એ લોકો કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક સ્ટ્રેસ લે છે ત્યારે શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ઝડપથી થાય છે અને એને લીધે એ લોકો પોતાના શારીરિક અને માનસિક બે આવેગો ઉપર કંટ્રોલ ઝડપથી કરી શકતા નથી. હવે આ સરવાળે કેવું થાય છે કે આને લીધે એમના આહાર ઉપર બહુ મોટી ઇફેક્ટ થાય છે. મોટે ભાગે વિદ્યાર્થી અવસ્થામાં આજકાલના વિદ્યાર્થીઓ છે એ સંતુલિત આહાર લેતા નથી. આ સિવાય જ્યારે ટ્યુશન ક્લાસીસમાં જવાનું હોય છે અથવા તો સ્કૂલ કે કોલેજ દૂર હોય છે, ટ્યુશન પ્લસ સ્કૂલ પ્લસ કોલેજ અને પછી ઘરે આવવું, તો આ જે આખી સાયકલ છે એ દરમિયાન એમને સમય નથી મળતો. એટલે ઘણી બધી વખત એ લોકો બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ આવું ખાતા હોય છે અને આજકાલ આ બહુ કોમન છે, તો એને લીધે સંતુલિત આહાર ન મળવાને લીધે અને જંક ફૂડ અને ફાસ્ટફૂડને લીધે આપણા વિદ્યાર્થીઓના શરીરમાં બહુ ભારે માત્રામાં હાનિકારક એવી ટ્રાન્સફેટ, હાનિકારક ચરબી, બહુ વધારે માત્રામાં કેલરી અને જેને કહીએ ને કે કૃત્રિમ રંગો, કૃત્રિમ ફ્લેવર, આવું બધું એમના શરીરમાં ઠલવાતું હોય છે. આના પરિણામે કાં તો એ લોકો કુપોષિત થાય છે એટલે વજન ઘટી જાય છે, નોર્મલ બીએમઆઈ કરતાં પણ એમનો બોડી માસ ઇન્ડેક્સ ઘટી જાય છે. ઘણામાં એવું જોવા મળે છે કે એમનું વજન ખૂબ વધે છે અને એને લીધે વજન વધારો થઈ જાય છે. અને આ સિવાય એવું પણ જોવા મળે છે કે મોટે ભાગે જે દીકરીઓ છે જે ભણતી હોય છે તો એ લોકોમાં ખાસ કરીને એનિમિયા ખૂબ કોમન છે, તો આ એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ખૂબ જોખમાવી દે છે અને આહારથી આપણે આને સુધારી શકીએ છીએ.
1: ખૂબ જ સરસ વાત તમે કરી. આમ પણ તમે કીધું છે, આમ ઋતુ છે, બે ઋતુનો સંધિકાળ હોય છે, ખાસ કરીને પરીક્ષાના અત્યારનો દિવસો હોય છે ત્યારે. એવી જ રીતે આ જે વિદ્યાર્થીઓના છે એક અવસ્થામાં પણ સંધિકાળ હોય છે, એટલે કે કિશોરાવસ્થા કે તરુણાવસ્થામાંથી યૌવન બાજુના એના જે સંધિકાળમાં જ આ દિવસો હોય છે,
0: પગરણ માંડતા હોય છે,
1: એટલે એ બંનેના સંધિકાળની અસર જોવા મળે છે. અને હવે પરીક્ષાના દિવસો હોય એ દરમિયાન ખાસ કરીને વિદ્યાર્થીએ કેવો આહાર લેવો જોઈએ તમારા મતે?
0: આ બહુ સરસ પ્રશ્ન છે. કેમ કે છે ને આપણે મોટે ભાગે જોઈતા હોઈએ છીએ કે પરીક્ષાના એકાદ મહિના જેવી આગળ પાછળ ચાલતી હોય છે, બધા પેપર્સ પૂરા થાય ત્યાં સુધીમાં, તો પરીક્ષા શરૂ થતી હોય ત્યારે જે બાળકો સ્વસ્થ દેખાતા હોય ને એ પરીક્ષા પૂરી થાય ને ત્યારે દુબળા પાતળા અને નબળા માલનરીશ દેખાવા લાગે છે. તો આ જ વસ્તુ દેખાડે છે કે એમણે પરીક્ષા દરમિયાન છે એ પૂરતો અને સારો ડાયટ અને ન્યુટ્રિશન લીધું નથી. તો મિત્રો, થાક્યા વગર વધુ કલાકો વાંચવું હોય અને ફરીથી રિલેક્સ થઈ અને મગજને તરોતાજા રાખી અને એકાગ્રતાને પણ તમારે કેળવવી હોય, સારી યાદદાસ્ત મેળવવી હોય, તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે તમે જે આહાર લ્યો છો એ અને ન્યુટ્રિશન ખૂબ અગત્યના છે. રોજિંદા દિવસો કરતા પરીક્ષાના દિવસોમાં આપણે થોડું ડાયટની પેટર્ન જે છે એને બદલવાની જરૂર હોય છે. મોટે ભાગે એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ ચિંતા અને ઉજાગરાને લીધે પૂરતું ખાઈ શકતા નથી, તો એમણે દિવસમાં 4-5 વખત થોડું થોડું અચૂક ખાવું જોઈએ અને ખાસ કરીને ભોજનમાં પ્રવાહી ખાદ્યનો વધારે સમાવેશ કરવો જોઈએ. આવું કેમ? કેમકે પરીક્ષાના દિવસો દરમિયાન આપણી શારીરિક પ્રવૃત્તિ ઘટી જતી હોય, માનસિક પ્રવૃત્તિ વધી જતી હોય, તો જે પચવામાં હળવા હોય, જે વિદ્યાર્થીઓ સતત બેઠા બેઠા વાંચતા હોય, ઘણા સૂતા સૂતા વાંચતા હોય, એક રૂમમાં ભરાઈ રહેતા હોય લાંબા કલાકો સુધી, તો પચવામાં હળવા હોય, ઇન્સ્ટન્ટ એનર્જી આપે એ પ્રકારનું એમણે ફૂડ લેવું જોઈએ. અને ખાસ કરી અને આજે ઘણા બધા લોકો છે ને ચા અને કોફી વારંવાર પીતા હોય છે જેથી કરીને ઊંઘ ના આવે, તો મારે એ પણ કહેવું છે કે ચા અને કોફીના બદલે એમણે જો ફ્રૂટ જ્યુસ પીવાનું રાખે, ઠંડાઈ છે અથવા તો દૂધ કોલ્ડ ડ્રિંક છે આવું પીવાનું રાખે, તો એમને પોષણ પણ મળશે અને ચા કોફીના ઓવરડોઝને લીધે જે એસિડિટી થાય છે ને એનાથી પણ બચી. અને એક સરસ વ્યક્ત મેરે એ પણ કેવી છે કે પરીક્ષા દરમિયાન જે દિવસે પેપર હોય છે એ દિવસે એમણે કેવો આહાર લેવો જોઈએ. તો મિત્રો, જ્યારે આપણે પેપર લેવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે શરીરમાં પર્યાપ્ત માત્રામાં ગ્લુકોઝ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી જેને આપણે

0: કહીએ એ જળવાઈ રહેવા જોઈએ. તો તમે એક કામ અચૂક કરજો, બોર્ડની પરીક્ષા હોય ચાહે કોલેજની પરીક્ષા હોય, પરીક્ષા દેવા જાઓ ને એ પહેલા કંઈક પ્રવાહી કે જે ગળ્યું છે અને કેફી નથી, એટલે કે ચા કોફી જેવું ઉત્તેજાત્મક પ્રવાહી નથી, એવું પ્રવાહી લેવું જોઈએ. જેમ કે ફ્રૂટના રસ અથવા તો લીંબુ શરબત, ઘરમાં કોઈ પણ શરબત બનાવેલું હોય એ લઈ શકો, ગળ્યું દૂધ લઈ શકો, મોળી છાશ છે મસાલા છાશ એ પણ તમે પી શકો. તો આને લીધે શું થશે કે આપણા શરીરમાં પરીક્ષાના 3 કલાક દરમિયાન છે એ ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે સોડિયમ પોટેશિયમની માત્રા છે એ જળવાઈ રહેશે, અને સતત મગજ છે એ એકાગ્રતા પૂર્વક પેપર લખવામાં, આપણને યાદ કરવામાં, રિકોલ કરવામાં આપણને હેલ્પ કરશે.
1: હવે આ જ વાત કરી છે તો રાત્રે જે મોડે સુધી વાંચતા હોય એ વિદ્યાર્થીઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ ખાણીપીણીમાં?
0: હા, પણ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે. ઘણા લોકો દિવસે જાગીને વાંચતા હોય છે અર્લી મોર્નિંગ ઉઠીને, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે જે રાતે મોડે સુધી વાંચતા હોય છે અને એમને એ જ ટેવ ફાવતી હોય છે. એમના માટે એક બહુ અગત્યની વસ્તુ છે કે મોટે ભાગે આપણે જ્યારે રાતના મોડે મોડે સુધી વાંચતા હોઈએ છીએ ત્યારે, મેં અગાઉ પણ કહ્યું એમ, ઊંઘ ઘટાડવા માટે આપણે ચા કોફી પીતા રહેતા હોઈએ છીએ. તો મિત્ર, ચા અને કોફીને બદલે રાતે વારે ઘડીએ પ્રવાહી ના પીવું હોય, કદાચ રાત્રે આપણને એટલું ગળ્યું પ્રવાહી વારે ઘડીએ ના ભાવે જેમ કે ફ્રૂટ જ્યુસ છે, તો આપણે એક કામ કરી શકીએ, આપણે ફ્રૂટ ડ્રાય ફ્રૂટ અથવા તો ફ્રાયમ્સ ખાઈ શકીએ. અચ્છા, ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ કે ફ્રાયમ્સ શા માટે? તો જ્યારે પણ આપણે ફ્રૂટ્સ ખાઈએ છીએ તો એમાં ફ્રુક્ટોઝ મળે છે આપણને. ફ્રુક્ટોઝ એ ફળની શર્કરા છે જેને આપણે ફળ શર્કરા કહીએ છીએ. અને જ્યારે પણ ફ્રુક્ટોઝ આપણને મળે છે ને ત્યારે ફટાફટ આપણા શરીરમાં લોહીમાં સંમિલિત થઈ જાય છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ, તો ડ્રાય ફ્રૂટ્સ છે ને એ એસિડિટી નથી કરતું. કાજુ, કિશમિશ, બદામ, અખરોટ, પિસ્તા, તમને જે પણ ડ્રાય ફ્રૂટ ભાવતું હોય, આ સિવાય કદાચ તમે ખારી સિંગ કે સિંગદાણા ભાવતા હોય તો એ પણ ખાઈ શકો. પ્લસ એ ક્રન્ચી હોય છે, ફ્રાયમ્સ પણ ક્રન્ચી હોય છે, તો એ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે ક્રન્ચને લીધે પણ આપણી ઊંઘ ઉડી જાય છે અને આપણને સંતોષની અનુભૂતિ થાય છે. અને ફ્રાયમ્સ માટે મારે એક વસ્તુ ખાસ કહેવી છે કે ફ્રાયમ્સ એટલે જે બહાર અત્યારે એક્સુડેડ ફૂડ, ચટાકા પટાકા ટાઈપની ફ્રાયમ્સ છે એની વાત નથી. આપણે મીઠામાં અથવા તો રેતીમાં સાંતળેલી જે તેલ વગરની ફ્રાયમ્સ છે એ ફ્રાયમ્સ લઈએ, એ હેલ્ધી છે. બીજું રાજેન્દ્રભાઈ, એક સરસ વાત મારે કહેવી છે વિદ્યાર્થીઓને, કે જે લોકોને મોડે સુધી વાંચવું હોય રાતે, એમણે રાત્રે ભોજનમાં એટલે કે ડિનરમાં હળવું ભોજન લેવું જોઈએ. આજકાલ આપણે કેવું છે કે આપણે રાત્રે મોટે ભાગે વેરાયટી ઘરમાં બનતી હોય છે અને એમાં બાળક વાંચતું હોય એટલે મમ્મીને હોશ થાય કે એના માટે સારું એવું સરસ મજાનું બનાવું ને જમવાનું, તો એ સરસથી જમે. એટલે મમ્મી પાણીપુરી છે, આલુ પરાઠા છે, દાબેલી છે, સેન્ડવીચ છે, આવા આવા આવા પ્રકારના મસાલેદાર ભોજન બનાવે કે ભાઈ એને મજા આવશે, છોકરાઓને ભાવે. પણ આને લીધે શું થાય કે રાત્રે આવું જમીએ અને પછી મોડે સુધી જાગીએ એટલે પેટમાં એસિડ છે એનો સ્ત્રાવ વધી જાય અને પછી લાંબા ગાળે કાયમી એસિડિટી થાય છે. આટલું જ નહીં, રાત્રે જે લોકો જાગે છે એ ઘણી વખત મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ રાત્રે સંતરા, મોસંબી આવા ખાટા ફ્રૂટ્સ ખાતા હોય છે અથવા તો ફ્રૂટના જ્યુસ, ખાટા ફ્રૂટ્સના જ્યુસ પણ પીતા હોય છે. તો ક્યારેય રાત્રે સાંજ પછી ખાટા ફ્રૂટ્સ કે ફ્રૂટ્સ ન ખાવા જોઈએ. ફ્રોઝન ખાદ્યો, આઈસ્ક્રીમ પણ અવોઇડ કરવો જોઈએ. અને ખાસ કરીને જે પેકેજ્ડ સ્નેક્સ આવે છે જેમાં ચિપ્સ છે, ચવાણા છે, અલગ અલગ પ્રકારના મસાલેદાર દાળ આવે છે તળેલી, આ બધું છે એ પણ એસિડિટી કરે છે, પાચનમાં ગરબડ કરે છે, એટલે રાત્રે ન ખાવું જોઈએ. અને એક લાસ્ટ અગત્યની વસ્તુ છે કે સોયાબીન, અડદ, વટાણા, વધારે માત્રામાં ડુંગળી, લસણ, ફ્લાવર, આવા ખાદ્યો પણ રાત્રિ ભોજનમાં ન લેવા જોઈએ જો તમે મોડે સુધી વાંચતા હો તો. કેમ કે આવા ખાદ્યો છે એ ખાધા પછી જો આપણે સમયસર સૂઈએ નહીં તો એ આપણને ગેસ, અપચો અને વાયુ કરી શકે છે.
1: ખૂબ જ ઉપયોગી અને ખાસ તો ન્યૂ જનરેશન છે, યુવા વર્ગ છે, એને માટેની ખૂબ જ સરસ માહિતી પ્રીતિબેન આજે તમે અમારા શ્રોતા મિત્રોને આપી. એ બદલ જૂનાગઢ જનવાણીના સર્વે શ્રોતા વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. અને મિત્રો, આવી જ માહિતી જૂનાગઢ જનવાણી ઉપર અવિરત વહેતી હોય છે. આપ સાંભળતા રહેશો 91.2 જૂનાગઢ જનવાણી. અત્યારે ડોક્ટર પ્રીતિબેન દવે અને આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. નમસ્કાર.
2: સાંભળી રહ્યા છો ગુજરાતના ગામે ગામને એક તાતને જોડતો રેડિયો કાર્યક્રમ, ગુજરાતના સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ, એક સ્વર, એક સ્વર, એક ગુજરાત, ગુજરાત.
3: હવે ચાલો સાંભળીએ બીજી પ્રસ્તુતિ.

0: ગામે ગામ કહે સંદેશો, આ આપની વાણી. જાણો છો, આપણું શરીરે આપણી મૂડી, સેવાએ સુવિધા દીધી, વિઘન આવે અણધાર્યું, સેવ્યું સપનું મેં જે ઘરનું, મને મળ્યું ઘર સુવિધા ભર્યું, સ્વસ્થ શરીર અને પોષક આહાર, સાત્વિક જીવન આપે ને આપે સાત્વિક વિચાર, સૌના સારા સ્વાસ્થ્ય અને પોષક આહાર વિશે માહિતી પીરસતો રસભર્યો કાર્યક્રમ સાત્વિક જીવન.
1: શ્રોતા મિત્રો, 90.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો સામુદાયિક રૂઢિનો રેડિયો, આપનો રેડિયો, આપની વાણી, જેમાં સાત્વિક જીવન કાર્યક્રમમાં હું છું પારુલ. આપ સૌ શ્રોતા મિત્રોને પારુલના પ્રેમ ભર્યા નમસ્તે, જય સેવા. સાત્વિક જીવન કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે અત્યારે સાત્વિક જીવન કાર્યક્રમમાં ખૂબ સરસ માહિતી આપણે આપતા હોઈએ છીએ, પણ ખાસ આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું કે શૌચાલય. અત્યારે તમે જુઓ કે ગામડે ગામડે શૌચાલય હોય છે, પણ એનો ઉપયોગ થાય છે, અમુક જગ્યાએ ઉપયોગ નહીં થતો, અને અમુક જગ્યાએ જરૂરિયાત હોય છે પણ એમને શૌચાલય હોતા નથી, અને એ લોકોએ બહાર જવું પડે છે ને એના કારણે બીમારીઓ ફેલાય છે. તો જે લોકોને આ શૌચાલય નથી, તો એ લોકોને આ શૌચાલય બનાવવા માટે કેવી રીતે સહાય મળશે અથવા એની કેવી રીતે મદદ મળશે, તો આ વિશેની માહિતી આપણા શ્રોતા મિત્ર છે ખેડા જિલ્લાના કમલેશભાઈ પરમાર, કે એમને આ શૌચાલયની જે સરકારી યોજનાને લાભ કેવી રીતે મળે અને એના માટે ક્યાં જવું, એ વિશેની ખૂબ સરસ માહિતી આપી છે. તો ચાલો હવે આપણે સાંભળીએ કમલેશભાઈ પરમાર અને વર્ષાબેનનો વાર્તાલાપ.

0: નમસ્તે કમલેશભાઈ, અમારા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. રૂડીના રેડિયામાં કેમ છો? મજામાં છો ને?
1: હાજી, નમસ્કાર, જય સેવા.
0: તમારી આખી ઓળખાણ આપશો?
1: જી નમસ્કાર, મારું નામ પરમાર કમલેશ કુમાર રામાભાઈ, ગામ પરિયજ, તાલુકો માતર, જિલ્લો ખેડા.
0: સ્વચ્છતાની વાત તો અત્યારે દુનિયામાં બહુ જ ચાલી રહી છે અને ખરેખર ક્લાઇમેટ ચેન્જ ઉપર બહુ જ અસર થઈ રહી છે. એટલી બધી માઠી અસર થઈ રહી છે ને, એમાં પછી જે અસિઝનેબલ બધું થઈ રહ્યું છે, સિઝન વગર વરસાદ પડે છે કે તડકો પડે છે કે ઠંડી લાગે છે, ઘણીવાર બહુ બધી લોકો મુશ્કેલીમાં આવી જાય છે. કોઈની ખેતી બગડી જાય છે, કોઈનો પાક બગડી જાય છે, કોઈની જમીન બગડી જાય છે, કોઈની ઘરમાં નુકસાન થાય છે. એટલે બધું આ બધું બહુ જ ક્લાઇમેટ ચેન્જના હિસાબે બધું થઈ રહ્યું છે, હા ને કમલેશભાઈ? અને એનો એક મુદ્દો એવો છે કે ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે મને એવું લાગે છે કે જો સ્વચ્છતાની આપણે જો વાત કરીએ તો સ્વચ્છતામાં બધું ઘણું આવી જાય છે. તો સ્વચ્છતાની જો તમે વાત કરીએ અને પર્યાવરણને જો લગતું હોય તો અત્યારે ગામોમાં ટોયલેટ બાથરૂમ હોય છે, લોકો તોય છતાં બહાર જાય છે. તો એ સ્વચ્છતા માટે તમારું ગામોમાં શું કહેવું છે કમલેશભાઈ, કે આપ ટોયલેટ બાથરૂમ કરાવવા જોઈએ, એનો યુઝ કરવો જોઈએ, કે ગામોમાં આ બધું હોવું જોઈએ, સ્વચ્છતાનો એક ભાગ છે, તો એના માટે તમારું શું કહેવું?

0: છે.
1: ગામડામાં એવું હોય છે કે અમુક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા હોતી નથી, સાથે કે ગામના લોકો શૌચાલયમાં શૌચક્રિયા કરવા માટે શરમ અનુભવતા હોય છે. અને પ્રાચીન સમયથી જે આવેલી ઢબ છે કે શૌચક્રિયા માટે બહાર જવું, માટે આ લોકો બહાર જતા હોય છે. પણ આનાથી શું થાય છે કે આનાથી ગંદકીનો ફેલાવો થતો હોય છે, સાથે સાથે કે માનો કે કોઈના ઘરમાં શૌચાલયની વ્યવસ્થા નથી, તેના ઘરમાં મહિલાઓ પણ છે, નાના બાળકો પણ છે, સાથે સાથે વૃદ્ધ માણસો પણ છે. શૌચક્રિયા એ કુદરતી પ્રક્રિયા છે. હવે ક્યારેક એ લોકો તેને અટકાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે અને ગામડામાં બહાર જવાથી અણબનાવ પણ બનતા હોય એવા આપણે કિસ્સા જોયેલા છે.
0: અને એવું લાગે છે કે કમલેશભાઈ, ઘણીવાર ગામડાના લોકો બિચારા દૂર જાય છે, કોઈ એક કિલોમીટર જાય છે, કોઈ અડધો કિલોમીટર જાય છે, તો અસ્વચ્છતા જળવાઈ રહે છે, કોઈ જીવ જંતુ એમને કરડી જાય, તો એ ભય તો ખરો જ ને. તો તમારે કોઈ એવી યોજના છે કે જે આપણે આપણે કહી શકીએ લોકોને કે એના માટે કોઈ યોજના ખરી?
1: જી, ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા શૌચાલય માટે ઘણી જાહેરાતો આપવામાં આવી છે, સાથે તેના જાગૃતિના માટેના પણ અભિયાનો થયા છે. અને કોઈ પણ ઘર શૌચાલય વગરનું ના રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ગ્રામ એક વિકાસ એજન્સી અન્વયે શૌચાલયનો એક વિભાગ હોય છે, તેમાં સરકાર તરફથી રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે. આ માટે હું ગામડાની વાત કરું તો તલાટીકમ મંત્રીનો કે જે તે વ્યક્તિને શૌચાલયનો લાભ લેવાનો હોય તે વ્યક્તિને શૌચાલય માટે જરૂરિયાત છે તેવો દાખલો, ત્યારબાદ તેના ઘરની આકરણી પત્રક, ત્યારબાદ તેનું રેશન કાર્ડ, તેમજ જે તે વ્યક્તિની બેંકની પાસબુકની ઝેરોક્સ તાલુકા લેવલે આપવાથી તેનું શૌચાલય સરકાર તરફથી મંજૂર કરવામાં આવે છે. આ શૌચાલયના નાણાં તમારું શૌચાલય બની જાય પછી તાલુકા લેવલથી અધિકારી સાહેબ જોવાવે અને ત્યારબાદ તમારા ખાતામાં શૌચાલયના રૂપિયા 12,000 ફાળવવામાં આવે છે.
0: કમલેશભાઈ, એવું થાય છે કે પહેલા ખર્ચવા પડે છે પછી સરકાર આપે છે, એવું ખરું કે પહેલા આપણે નાખવા પડે છે કે લોકો તૈયાર જ આવી જાય છે?
1: જી, આજથી થોડા વર્ષો પહેલા તૈયાર શૌચાલય આપવામાં આવતા હતા, એમાં પથ્થરના બનેલા હતા અને પ્લાયવુડના શીટના બનાવીને આપવામાં આવતા હતા, પણ તે સમય અને સંજોગો અને આ બધી આબોહવાને કારણે એ જનકો સફળ બન્યા નથી. માટે સરકારશ્રીએ હવે જાતે બનાવવાનો આદેશ આપેલો છે અને આ સ્કીમમાં એવું છે કે સૌપ્રથમ જે તે વ્યક્તિ લાભાર્થી છે તેણે પોતાના પૈસા કાઢીને આ શૌચાલય બનાવવાનું હોય છે. શૌચાલય બન્યા પછી તલાટીકમ મંત્રીશ્રીનો દાખલો આપીને આ દાખલાનું ચોક્કસ નિહાળીને જગ્યા પર આવીને સીસી બનાવીને પૈસા આપવામાં આવે છે, એટલે સૌ પ્રથમ જે તે વ્યક્તિએ આ પૈસા કાઢવા પડે છે.
0: તો ગામડાના લોકોને કે શહેરના લોકોને કઈ પૈસા નથી આપવા પડતા ને?
1: ના ના, આપણી જે તે વ્યક્તિની જે જગ્યા હોય ત્યાં એ પોતાની રીતે શૌચાલય બનાવી શકે છે અને આ શૌચાલયમાં પાણીની ટાંકીની વ્યવસ્થા પણ હોવી જોઈએ અને શૌચાલયના બે ખાડા કરવા પડે છે.
0: અચ્છા, જેને કરવું હોય એના ઘરે બધી તૈયારી કરવી જોઈએ, એનો પૂર્વ તૈયારી. હું એવું માનું છું કે સ્વચ્છતાનો એક ભાગ છે ને, તમને કેવું લાગે છે?
1: સ્વચ્છતા અભિયાન અન્વયે શૌચાલય એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે તમે ગમે ત્યાં કચરો નાખો કે ગમે ત્યાં આડેધડ તમે શૌચક્રિયા માટે જાઓ છો તો એ એક ગંદકીનો ભાગ બને છે અને આ ગંદકીના ભાગથી માખીનો ઉપદ્રવ વધે છે. ખરાબ દુર્ગંધને કારણે ક્યારેક આપણને શારીરિક રોગો અને માનસિક રોગો થવાનો પણ પૂરો સંભવ ઉભો થાય છે.
0: કમલેશભાઈ, મારે પૂછવું છે કે 2025માં કે 2024માં આ અત્યારે ચાલુ છે આ સ્કીમ?
1: આ સ્કીમ આજે પણ ચાલુ છે. ગામડાના જે મિત્રો હોય અને એમનો જે તાલુકો લાગતો હોય અથવા જે તાલુકામાં તેમનો સમાવેશ થયો હોય ત્યાં IRD એટલે કે જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી માં જઈને શૌચાલયનું એક ટેબલ હોય છે તે સાહેબશ્રીનો સંપર્ક કરવાનો અને તે સૂચના આપે તે મુજબ ફોર્મ્સ ભરવાનું, એટલે તમારું કામ શૌચાલય માટે થઈ જાય.
0: બહુ સરસ, તમે જે વાત કરી છે ખરેખર એક સ્વચ્છતાનો એક ભાગ જ છે, મોટામાં મોટો એક ભાગ છે અને એ મોટા ભાગમાં જો આપણે ઘરે ઘરે જો શૌચાલય બનાવીએ તો બહુ સારું અને તમને સરકાર બધી સહાય આપે છે. તો એ સહાયને અનુરૂપ તમારા આજુબાજુના કોઈ તાલુકા કે પંચાયત કે તલાટી કમ મંત્રી આવતા હોય તો એમની સહાય માંગો. તમારા સરકારી યોજનામાં શું શું જોઈએ છે અને તમને શું કચરાના ડબ્બા નથી મળતા, તમારે ત્યાં ગાડી નથી આવતી કે તમારા ત્યાં શૌચાલય માટે ટોયલેટ નથી, તો આ બધાના માટે

0: તમારે ગ્રામસભામાં જવું પડે, તમારે પંચાયતમાંય ફરિયાદ કરવી પડે અને પંચાયતમાં હલમિલ કરીને તમારે મળવા જવું પડે. અને મળીને જો તમે બધા સંગઠિતમાં અને બધા એક થઈને કામ કરશો તો તમારા ટોયલેટ બાથરૂમ થઈ જશે, તમારે ત્યાં કચરાના ડબ્બા પણ આવી જશે. પણ તમારે સંગઠિત થવું પડશે અને સંગઠિત થવા માટે તમારે ગ્રુપ બનાવવો પડશે. તો ગ્રુપમાં બધા જજો તો તમારું કામ સરળ રીતે થઈ જશે. અને કમલેશભાઈએ જે વાત કરી છે એ સહાય તમારે આજુબાજુમાં કોઈ પણ ને પૂછીને, કે તમારા કોઈ આગેવાન હોય, તમારા તલાટી હોય કે પંચાયતના સરપંચ હોય, એને મળીને તમે ચોક્કસથી આ લાભ લેજો અને આગળ વધજો. અને ખરેખર જે એમણે વાત કરી છે કે પર્યાવરણનો એક આ ભાગ છે શૌચ, અને શૌચમાં તમે જો બહાર જાઓ ગામડાના લોકો, એ બહુ ગંદકી કહેવાય. તમારે જમીનને પ્રદૂષણ થાય છે, તમારા વૃક્ષોને પ્રદૂષણ થાય છે, તમારા બાળકોનું આરોગ્યનું નુકસાન થાય છે અને તમને નુકસાન થાય છે અને ગામનોય વિકાસ નથી થતો અને ગામમાંય ખરાબ પેલી ખરાબ અસ્વચ્છતા દેખાય છે. તો તમારે ચોક્કસથી આ બધા જોડે સંપર્ક કરવાનો અને આ એક સ્વચ્છતાનો ભાગ છે. તો આપણે બધા સહયોગથી આપણે ટોયલેટ બાથરૂમ બનાવીએ અને સારી રીતે આપણા આરોગ્ય સાચવીએ. તો આજના જે કાર્યક્રમમાં કમલેશભાઈએ જે સરસ માહિતી આપી છે, તો રૂડીના રેડિયા તરફથી અને અમારી ટીમ તરફથી હું ખૂબ ખૂબ કમલેશભાઈનો અને બાબુભાઈ બંનેનો ખૂબ આભાર માનું છું.
1: આભાર શ્રી બેન શ્રી આપશ્રીનો અને રૂડીના રેડિયાના ટીમનો પણ, કે અમને એક બોલવા માટેની તક મળી. જય સેવા,
0: જય સેવા.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટ્ઝ પર સામુદાયિક રૂઢિનો રેડિયો, જેમાં સાત્વિક જીવન કાર્યક્રમમાં હમણાં જ આપણે કમલેશભાઈ અને વર્ષાબેનનો વાર્તાલાપ સાંભળ્યો અને એમને વાત કરી કે શૌચાલય માટે આપણે IRD વિભાગમાં એટલે તાલુકા પંચાયત કચેરીમાં પણ હોય, આપણા સાણંદના પંચાયતની જે કચેરી છે એમાં પણ આ IRD વિભાગ છે, તો તમે ત્યાં જઈને પણ આ શૌચાલયની સહાય મેળવવા માટેની તપાસ કરી શકો છો. અને જે ગામોમાં જે ઘરોમાં શૌચાલય ના હોય તો તમે પણ એક નિયમ લો, શૌચાલય તો હોવું જોઈએ. તો શૌચાલય બનાવવા માટે તમે આ સહાય મેળવો, પણ એ પહેલાં તમે થોડો ખર્ચો કરીને શૌચાલય બનાવજો. અને એ જ શૌચાલય બનાવ્યા પછી તમે તલાટીના સહી સિક્કા કરો અને પછી સરપંચ પાસેથી આ મદદ મેળવીને તમે આની સહાય મેળવી શકો છો. તો એનાથી આપણું આંગણું સ્વસ્થ, આપણું ઘર સ્વસ્થ, આપણું કુટુંબ પણ સ્વસ્થ અને આપણું ગામડું પણ સ્વસ્થ. તો સૌ શ્રોતા મિત્રો, તમે આ ધ્યાનમાં રાખજો અને જરૂર જણાય ત્યાં તમે આ શૌચાલયની સરકારી યોજનાનો લાભ મેળવજો, બરોબર છે. અને જો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી અમને ફોન કરી શકો છો. ફોન કરવા માટે નંબર છે 87 99 32 25 53. અને જે શ્રોતા મિત્રોને રૂબરૂ મુલાકાત કરવી હોય અથવા પત્ર લખવો હોય તો એ માટે સરનામું છે સામુદાયિક રૂડીનો રેડિયો, ઠાકોરભાઈ પાર્ક, ગામ મણિપુર, તાલુકો સાણંદ અને જિલ્લો છે અમદાવાદ. તો સૌ મારા શ્રોતા મિત્રો, આ સાત્વિક જીવન કાર્યક્રમમાં આજની જે માહિતી છે તમે માહિતી જાણજો, એનો ઉપયોગ કરજો અને જરૂર જણાય ત્યાં બીજા શ્રોતાઓ સુધી પણ આ માહિતી પહોંચાડજો. તો આજના કાર્યક્રમનો પાક્કો સંદેશો છે એ તમે ધ્યાનમાં રાખજો. અને હા, ખાસ તમે આ શૌચાલયની આપણે જે વાત કરી, સ્વચ્છ ભારત મિશન દરમિયાન સ્માર્ટના સહયોગ દ્વારા આ પ્રોગ્રામને પ્રસારિત કરવામાં આવ્યો છે. તો શ્રોતા મિત્રો, હવે સમય થવા આવ્યો છે આપ સૌ પાસેથી રજા લેવાનો, પણ ફરી અવનવા કાર્યક્રમો સાથે હું આપ સૌને મળતી રહીશ સાત્વિક જીવન કાર્યક્રમમાં. તો ત્યાં સુધી સૌને મારા નમસ્તે, જય સેવા, આવજો.
1: ગામે ગામ કહે સંદેશો, આ આપની વાણી. જાણો છો, આપણું શરીર એ આપણી મૂડી, સેવા એ સુવિધા દીધી, વિઘન

0: હવે અણધાર્યું સેવ સપનું મેં જે ઘરનું, મને મળ્યું ઘર સુવિધા ભર્યું, સ્વસ્થ શરીર અને પોષક આહાર, સાત્વિક જીવન આપે ને આપે સાત્વિક વિચાર, સૌના સારા સ્વાસ્થ્ય અને પોષક આહાર વિશે માહિતી પીરસતો રસભર્યો કાર્યક્રમ સાત્વિક જીવન.
1: તમે સાંભળી રહ્યા છો ગુજરાતની વિવિધતામાં એકતાનો સ્વર ગુંજાવતો રેડિયો કાર્યક્રમ, ગુજરાતના સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ, એક સ્વર એક સ્વર એક ગુજરાત ગુજરાત.
2: હવે સાંભળીએ ત્રીજી પ્રસ્તુતિ રેડિયો પાલનપુર દ્વારા.
3: હેલો, હાય, નમસ્કાર, વેલકમ ટુ માય ટોક શો વિથ આરજી એન્જલી. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
4: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી, અને આજે તમારી સમક્ષ ફરીથી એક નવો વિષય અને એની ચર્ચા લઈને આવી ગયા છીએ. આજે મારી સાથે છે આસિસ્ટન્ટ પ્રોફેસર મમતા પટેલ, જેઓ બીકે મર્કેન્ટાઇલ બેંક લો કોલેજમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, અને આજે આપણી માટે એક બહુ જાણવા જેવો વિષય લઈને આવ્યા છે. તો મેડમને પૂછીશ કે મેમ, આજનો જે વિષય છે એના વિશે અમને જણાવશો ને?
5: જી, નમસ્કાર મિત્રો, આજના વિશેષ રેડિયો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું મહિલાઓના અધિકાર અને સલામતી માટે બનેલા મહત્વપૂર્ણ કાયદા અંગે, એટલે કે પોષ અધિનિયમ 2013 અને કાર્યસ્થળ પર યૌન સતામણી કેવી રીતે રોકી શકાય તેના ઉપાય વિશે આજના રેડિયો કાર્યક્રમમાં આપણે જાણીશું.
4: હવે મેડમ, આ જે ટોપિક છે એ બહુ મહત્વનો છે, મહિલાઓને સમજવા જેવો છે. તો સૌપ્રથમ એક પ્રશ્ન બધાને થતો હોય છે કે જાતીય સતામણી. હવે જાતીય સતામણી એ અલગ અલગ સ્વરૂપે થઈ શકે છે, પરંતુ આને લગતો એ કાયદો શું છે?
5: આ કાયદો જે છે, પોષ અધિનિયમ જે છે, એ કાર્યસ્થળ પર થતી મહિલાઓની જાતીય સતામણીને લગતો છે. આ કાયદો 9 ડિસેમ્બર 2013 પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણીથી સુરક્ષિત રાખવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પોષ એક્ટ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, જે મહિલાઓને કાર્યસ્થળ પર સલામત વાતાવરણમાં કામ કરવાની ખાતરી કરવામાં મદદ કરે છે. દરેક કામ કરતી મહિલાએ પોષ અધિનિયમ કાયદા વિશે જાણવું જોઈએ. અત્યાર સુધી ઘણી એવી મહિલાઓ છે જેમને તેના વિશે કોઈ માહિતી જ નથી હોતી. ભારતમાં આ કાયદો 2013 કામના સ્થળે જે મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારના યૌન ઉત્પીડનની ફરિયાદ થઈ શકે છે. આ તમામ કાર્યસ્થળ પર હોવું આવશ્યક છે. તમામ કર્મચારીઓ વિશે જાણવું જોઈએ કે તમારે કાર્યસ્થળે કેવી રીતે વર્તવું પડશે. જો કોઈ વ્યક્તિ ઓફિસમાં કોઈની સાથે ગેરવર્તણૂક કરે છે તો આ કાયદા હેઠળ તમે ફરિયાદ કરી શકો છો. આ કાયદા હેઠળ એક સમિતિ બનાવવામાં આવે છે, જે સમિતિમાં ઓછામાં ઓછી 50% મહિલાઓ હોવી જરૂરી છે. અને આ સમિતિનું કામ જે છે એ પોષની અંદર આવતી તમામ પ્રકારની ફરિયાદોની સમીક્ષા કરવાનું અને તેની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવાનું છે.
4: હવે તમે આના વિશે તો સમજાવી, પણ આ એક્ટ કેવી રીતે આવ્યો છે?
5: આ કાયદો જે છે એ 2013 કાયદાએ વિશાખા માર્ગદર્શિકા તરીકે ઓળખાતા કાયદાને વિસ્તૃત અને કાયદાકીય સમર્થન આપ્યું હતું, જે 1997 પસાર કરાયેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના જે ભવરી દેવી હતા, એ ભવરી દેવી નામની સામાજિક કાર્યકર સાથે કથિત ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જે વિશાખા નામની મહિલા અધિકાર જૂથો દ્વારા પ્રશ્નના કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભવરી દેવી 1992 એક વર્ષની બાળકી સાથે લગ્ન કરવા સામે લડ્યા હતા અને બદલો લેવા માટે તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. વિશાખા માર્ગદર્શિકાએ જાતિ સતામણીને વ્યાખ્યાયિત કરી છે અને સંસ્થાઓ પર 3 મુખ્ય જવાબદારીઓ લાદી છે. પ્રતિબંધ, નિવારણ અને નિવારણ. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે તેઓએ ફરિયાદ સમિતિની સ્થાપના કરવી જોઈએ, જે કાર્યસ્થળ પર મહિલાઓની જાતિ સતામણીના મામલાની તપાસ કરશે, અને કોર્ટે માર્ગદર્શિકાને કાયદાકીય રીતે બંધનકર્તા પણ બનાવી છે.
4: બરાબર, તો આ કાયદો એ બેઝિકલી કયા કયા સ્થળે લાગુ પડે છે?
5: જી, આ કાયદો ખાનગી અને સરકારી બંને ક્ષેત્રો માટે લાગુ પડે છે. ઓફિસ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ, એનજીઓ કે પછી ઘરમાં કામ કરતી તમામ મહિલાઓ માટે લાગુ પડે છે.
4: આજે પોષ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે?
5: આ અધિનિયમનો મુખ્ય હેતુ છે કાર્યસ્થળે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ ઉભું કરવું, જ્યાં કોઈ પણ મહિલા ડર્યા વગર કામ કરી શકે.
4: હવે આ પોષ એક્ટ હેઠળ જે જાતીય સતામણી થાય છે એ શું છે?
5: જાતીય સતામણીમાં આપણે જોઈશું તો શારીરિક સ્પર્શ કરવો, ગંદા ઈરાદાથી સ્પર્શ કરવો, સેક્સ્યુઅલ

0: માટે વિનંતી કરવી, પોર્નોગ્રાફી બતાવી, મહિલાઓના શરીર ઉપર ગંદી ટિપ્પણી કરવી, વ્યક્તિના જાતીય જીવન વિશે અયોગ્ય પ્રશ્નો કે પછી ટિપ્પણીઓ કરવી, અપમાનજનક ચિત્રો બતાવવા, પોસ્ટર, એમએમએસ છે, એસએમએસ છે, વોટ્સઅપ છે કે પછી એવા ઇમેઇલ જે છે એનું પ્રદર્શન કરવું.
1: તો આ કોઈ મહિલા સાથે આવું થાય છે, જાતીય સતામણી થાય છે, એની સાથે આવું કોઈ બિહેવિયર કરવામાં આવે છે, તો એ શું કરી શકે, એને શું કરવું જોઈએ?
0: જો મહિલા સાથે આવી જાતીય સતામણી થાય તો તે મહિલાએ પોતાની ઓફિસની જે આંતરિક ફરિયાદ સમિતિ પાસે લેખિત ફરિયાદ 3 મહિના એટલે કે 90 દિવસની અંદર જે છે ફરિયાદ કરવાની હોય છે. જો ઓફિસમાં 10 કરતા ઓછા કર્મચારીઓ હોય તો જિલ્લા અધિકારીએ બનાવેલી સ્થાનિક કમિટી એટલે કે લોકલ કમિટી પાસે પણ ફરિયાદ કરી શકાય છે.
1: ઓકે, એટલે આ ફક્ત એ ઓફિસો માટે છે કે જ્યાં 10 કરતા વધારે લોકો કામ કરતા હોય, જેમ કે મોટી ઓફિસો છે, મોટી ફેક્ટરીઓ છે કોઈ, તો ત્યાં વધારે અગર લોકો છે ત્યારે ત્યાં સમિતિ હોય,
0: ત્યારે ત્યાં સમિતિ હોય છે.
1: અધરવાઇઝ જો ઓછા લોકો હોય, 3-4-7 જણા, તો આપણે અલગ,
0: તો પછી જે લોકલ કમિટી જે છે બનાવવામાં આવે છે, જિલ્લા સ્તરે કમિટી બનાવવામાં આવે છે.
1: અચ્છા, ઓકે. તો હવે જાતીય સતામણી સંબંધિત કયા કયા કાયદાઓ છે?
0: જી, જાતીય સતામણીને લગતો પહેલો તો આપણો કાયદો છે જાતીય સતામણીને લગતો કાયદો એટલે કે પોસ્ટ અધિનિયમ 2013. બીજો કાયદો છે આપણું BNS IPC, જેમાં કલમ 75 જે છે જેમાં જાતીય સતામણી માટે દંડની જોગવાઈ કરેલી છે, જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. બીજું એ જ ભારતીય ન્યાય સંહિતાની કલમ 76 છે, જેને વોયરિઝમ પણ કહેવામાં આવે છે, જે સ્ત્રીના કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા તો ગુનાહિત બળનો ઉપયોગ, જેમાં 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરેલ છે. પછી BNSની કલમ 77 છે, જેમાં મહિલાની નગ્નતા જોવા માટેની શિક્ષાની જોગવાઈ કરેલ છે, જેમાં 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી દંડની જોગવાઈ છે. પાંચમો કાયદો છે ઘરેલુ હિંસાને લગતો કાયદો 2005, જેમાં પણ જોગવાઈ છે જ, દંડની જોગવાઈ છે. દહેજ પ્રતિબંધક ધારો 1961નો, હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ 2018, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015માં પણ જાતીય સતામણીને લગતા જ છે
1: કાયદાઓ
0: છે.
1: અને આ જે ફરિયાદ કોણ કરી શકે, મતલબ કે જે મહિલા સાથે થયું છે એ કરી શકે અથવા કોઈ બીજું પણ એના સપોર્ટમાં કરી શકે?
0: પોસ્ટ અધિનિયમની કલમ 2 ક્લોઝ A હેઠળ પીડિત સ્ત્રી એટલે કે કામના સ્થળના સંદર્ભમાં કોઈ ઉંમરની સ્ત્રી કે જે ત્યાં કામ કરતી હોય કે ભલે ના કરતી હોય, ત્યાં કાયમી કામદાર તરીકે કામ કરતી હોય કે કોન્ટ્રાક્ટરના કામદાર માટે ટ્રેનિંગ માટે આવેલી સ્ત્રી પણ ત્યાં ફરિયાદ કરી શકે છે.
1: તો જે મહિલા સાથે આ દુષ્કર્મ થાય છે યા તો જાતીય સતામણી થાય છે, ડાયરેક્ટ એને જ જવું પડે અથવા તો એના બિહાફમાં કોઈ જઈ શકે?
0: હા, જઈ શકે.
1: અચ્છા, ઓકે. હવે આ જે ફરિયાદ નોંધાવી હોય તો કેટલા દિવસોમાં ફરિયાદ નોંધાવી જરૂરી છે?
0: આ અધિનિયમ હેઠળ 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર જે છે ઓફિસમાં કે પછી પોલીસ સ્ટેશનમાં બનેલી ઇન્ટરનલ કમિટીમાં તમે ફરિયાદ કરી શકો છો. ઘણી વખત ઓફિસમાં ફરિયાદ કરી શકાય છે અને જો મામલો ગંભીર હોય તો ઓફિસની કમિટી એ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકે છે. ઓફિસની આંતરિક સમિતિએ તેનો તપાસ અહેવાલ 10 દિવસમાં કંપનીને સુપરત કરવાનો હોય છે અને જો તે દોષિત ઠરે તો કંપની આરોપીને સજા કરે. ઇન્ટરનલ કમિટી છે તો ફરિયાદ પોલીસને પણ આપી શકે છે.
1: હવે આમાં કોઈ દંડની જોગવાઈ છે?
0: હા, દંડની જોગવાઈ છે. જો જે વ્યક્તિ જે છે દોષિત ઠરે તો તેની જે સેલેરી જે આપવામાં આવે છે એ સેલેરીમાંથી જે છે એ વળતર એને આપવામાં આવશે. જે ભોગ બનનાર જે છે પીડિત છે મહિલા છે, જો ભોગ બનનાર કે સામેવાળો વ્યક્તિ રિસ્પોન્ડન્ટ જે ઇન્ટરનલ કમિટીના નિર્ણયથી જો સંતોષ ના હોય એમને, તો તેઓ 90 દિવસમાં કોર્ટમાં અપીલ કરી શકે. જે મહિલા લોકોના ઘરે કામ કરતી હોય ત્યાં તો હવે ઇન્ટરનલ કમિટી ના હોય, બરોબર, કે જે મેડ તરીકે જે કોઈકના ઘરે કામ કરવા જતી હોય, તો આવી મહિલા માટે શું છે, તો આવી મહિલા જે છે એના માટે સરકાર દ્વારા એક લોકલ કમિટી બનાવવામાં આવશે, જે દરેક તાલુકા લેવલે હશે, બ્લોક લેવલે તેમજ તહેસીલ લેવલ પર એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. તો કોઈ મહિલા જે કોઈના ઘરમાં મેડ તરીકે કામ કરતી હોય તો તેણે જિલ્લા લેવલ પર જવાની કોઈ જરૂર રહેતી નથી, તેણીએ નોડલ ઓફિસરને જ ફરિયાદ કરવાની અને તે ફરિયાદ લોકલ કમિટીને આપવામાં આવશે નોડલ ઓફિસર દ્વારા. આ પોસ્ટ અધિનિયમ હેઠળ કલમ 11 હેઠળ ફરિયાદની જોગવાઈ કરવામાં આવેલી છે. જો મહિલા સામેવાળા પર કાનૂની કાર્યવાહી કરવા માંગતી હોય તો ઇન્ટરનલ કમિટી યા લોકલ કમિટી તપાસ કરશે અને એવું લાગે કે ફરિયાદ જે કરી છે તે સાચી છે અને આગળ પોલીસને ફરિયાદ 7 દિવસમાં ફોરવર્ડ કરવામાં આવશે. જો મહિલા ઇચ્છે તો સરકારની શી બોક્સ ઓનલાઈન પોર્ટલ પરથી પણ સીધી ફરિયાદ નોંધાવી શકે છે.
1: ઓકે, તો હવે મેમ આ તો આપણે આના વિશે તો જાણકારી તમે આપી દીધી છે. હવે હું વાત કરું, તમે કીધું ને કે તાલુકા વાઇઝ આની કમિટીઓ હોય છે અને તમે ત્યાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. પાલનપુરમાં એવી જગ્યા છે ક્યાં આપણે જો આવું કંઈ થાય સપોઝ હવે

0: દરેક ઓફિસ છે, મોટી ઓફિસો છે, ત્યાં તો તમે કીધું કે ઇન્ટરનલ કમિટી છે, અને તમે એક વાત એવું પણ કીધી કે કોઈ મેડ છે, કોઈ એવું કામ કરી રહ્યા છે જ્યાં એમની પાસે આવી કોઈ ફેસિલિટીઝ
1: નથી.
0: તો પાલનપુરમાં આવી ફરિયાદો નોંધાવી હોય તો પાલનપુરમાં કઈ જગ્યા છે?
1: પાલનપુર આમાં એવું છે કે આ કાયદો એવું કે છે કે જે પણ કાર્યસ્થળે જે પણ મહિલા જ્યાં કામ કરતી હોય ત્યાં આવી ઇન્ટરનલ જે સમિતિ જે છે એ બનાવવી જ પડે, અને જો એ લોકો ના બનાવે તો

0: સાચી પુરવાર થાય તો ઇન્ટરનલ કમિટી દ્વારા કયા કયા પગલાં લેવામાં આવે છે?
1: જો ફરિયાદ સાચી પુરવાર થાય તો પછી સામેવાળા વ્યક્તિ જોડેથી લેખિત માફી મંગાવી શકે, ત્યારબાદ એને ચેતવણી કે ઠપકો પણ આપી શકે, એને સસ્પેન્ડ પણ કરી શકે અથવા તો નોકરીમાંથી કાઢી પણ શકે, યા તો પછી એના પગારમાંથી જે છે એ શું કે વળતર જે છે ચૂકવવા માટે હુકમ કરવામાં આવે છે પીડિતાને.
0: અને જો કોઈ નોકરીદાતા પોષ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો શું થઈ શકે?
1: જો પોસ્ટ કાયદાની જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જાય, જેમ કે ઇન્ટરનલ કમિટી ના બનાવી, પૂછપરછ ના કરવી જો મહિલા સાથે એવું જાતીય સતામણી થઈ હોય, કે પછી વાર્ષિક અહેવાલ ફાઇલ ન કરતી હોય, તો તે સંસ્થાને 50,000 સુધીનો દંડ થઈ શકે છે. અને તેમ છતાં પણ જો વારંવાર જોગવાઈનું ઉલ્લંઘન કરતી હોય તો આ દંડ બમણો કરવામાં આવે છે, યા તો પછી જે છે એના વ્યવસાયનું જે લાયસન્સ હોય કે નોંધણી હોય એ રદ પણ થઈ શકે છે.
0: હવે કાર્યસ્થળે યૌન સતામણી રોકવા માટેના તમારા ઉપયોગી સૂચનો કયા કયા છે?
1: જી, સૂચનોમાં હું જણાવીશ મારા તરફથી. તો એક તો જે સન્માનજનક વ્યવહાર વિકસાવવો પડે જે તે કાર્યસ્થળ પર, દરેક કર્મચારીને તેમના જાતિ પદ અથવા તો વયની પરવા કર્યા વગર સન્માન એને આપો. મર્યાદિત ભાષા અને વર્તન અપનાવો. કોઈની સામે અસલી ટિપ્પણી કે ઇશારો કે અંગત ટિપ્પણી ટાળો. પોષ અધિનિયમ જે આ કાયદો જે છે એના વિશે જાગૃતિ ફેલાવો. જેમ બને વધારે જાગૃતિ ફેલાવો. તમામ જેટલા પણ કર્મચારીઓ જે કામ કરે છે એમને કાયદા વિશે તાલીમ આપો અને તેમની એક કોપી કાર્યસ્થળે પણ ઉપલબ્ધ રાખો. પછી આંતરિક ફરિયાદ સમિતિ એક રચો, જે દરેક સંસ્થામાં જો 10 કરતા વધુ કર્મચારી કામ કરતા હોય તો આ સમિતિ કાયદેસર રીતે હોવી જ જોઈએ. જો કોઈ સ્ત્રી યૌન સતામણીની ફરિયાદ કરે તો તેને અવગણ્યા વગર સમયસર યોગ્ય કાર્યવાહી કરો. ફરિયાદ કરતા અને જવાબદાર બંનેની ઓળખ ગુપ્ત રાખવી, આ તેમને સુરક્ષિત અનુભવ કરાવે છે. જ્યાં સ્ત્રીઓ પોતાને સુરક્ષિત, સ્વતંત્ર અને આત્મવિશ્વાસ ભરી અનુભવે એવું વાતાવરણ ઉભું કરો. જો કોઈ મહિલાને મુશ્કેલી હોય તો તેને સહારો આપો.
0: આજે આપણે બહુ સારા એવા વિષય પર ચર્ચા કરી. જાતીય સતામણી જો થતી હોય કાર્યસ્થળ ક્ષેત્રે યા તો તમારી સાથે, તો તમે કેવી રીતે આની ઉપર પગલાં લઈ શકો છો, તમે કોની ત્યાં ફરિયાદ કરી શકો છો, કાયદા વિશે તમે સમજાવ્યું, પોસ્ટ વિશે જે કાયદો છે આ મહિલાઓ માટે સ્પેશિયલી બન્યો છે એના વિશે તમે સમજાવ્યું. હવે મેડમ, જતા જતા તમે આપણા જે લિસનર્સ છે એમને શું કહેવા માંગશો?
1: જી, હું લિસનરને એટલું જ કહેવા માંગીશ કે મિત્રો, સુરક્ષિત કાર્યસ્થળ બનાવવું એ માત્ર કાયદાની જ માંગણી નથી, તે સમાજના નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ છે. ચાલો મળીને એવું આપણે વાતાવરણ ઉભું કરીએ જ્યાં દરેક સ્ત્રી આત્મવિશ્વાસ સાથે કામ કરી શકે અને પોતાનું સ્વપ્નું સાકાર કરી શકે. આજના કાર્યક્રમ માટે એટલું જ કહીશ કે બધાને ખૂબ ખૂબ તમારો આભાર. અને અમારી કોલેજમાં લીગલ એડ સેલ પણ ચાલે છે. જો તમારે કોઈ કાનૂની માહિતી તમારે જોઈતી હોય તો તમે અમારી કોલેજની જે લીગલ એડ કમિટી જે છે, લીગલ એડ સેલ જે છે, એની પણ મુલાકાત લઈ શકો છો.
0: થેન્ક યુ, તમારી હેલ્પ પણ કરી દેશે. તો મેડમ, આજે આપણી સમક્ષ આવ્યા હતા મમતા પટેલ, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે બીકે મર્કેન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર. અને આજે આપણને જાતીય સતામણીના કાયદા પોષ અંગે જાગૃતિ માટે ઘણી બધી માહિતી આપણને શેર કરી છે. થેન્ક યુ સો મચ મેમ. અને નેક્સ્ટ ટાઈમ તેઓ ફરીથી આવશે એક નવા વિષય સાથે. ત્યાં સુધી હું છું આરજે અંજલી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. ગુજરાતના લોકોની વાતને ગુજરાતના લોકો સુધી પહોંચાડતો રેડિયો કાર્યક્રમ, ગુજરાતના સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ, એક સ્વર એક ગુજરાત.
3: અને હવે આજની છેલ્લી પ્રસ્તુતિ રેડિયો નઝરિયા અમદાવાદની.

0: करती थी। ये सुनकर फौरन मैंने उनसे रिसर्च किया और जानने की कोशिश करी कि वो बहन कौन है। मैंने दोबारा विमला बेन से कहा कि क्या सच में कोई इस तरीके से जिंदगी गुजार सकता है ऑटो में। विमला बेन ने तुरंत ही उर्मिला बेन को कॉल किया और कहा आपका इंटरव्यू लेना है। बातों बातों में उन्होंने अपनी जिंदगी के ऐसे पन्ने खोले कि उनका हर एक अल्फाज मेरे दिल को छू गया। आप सुन रहे हैं रेडियो नजरिया 107.8 आवाज हमारी और मैं हूँ आपकी ही दोस्त जानी पहचानी यानी के गुलनाज। आज की पेशकश का नाम है अहमदाबाद नी रिक्शा वाड़ी का पहला भाग। फिर मेरी मुलाकात हुई उर्मिला बेन से। उनकी पूरी कहानी सुनकर मैं कुछ देर के लिए खामोश हो गई, क्योंकि कुछ जिंदगियां सिर्फ सुनने के लिए नहीं होती बल्कि उनसे हौसला और हिम्मत सीखने के लिए होती है। तो आइए सुनते हैं अहमदाबाद की रिक्शा चलाने वाली उर्मिला बेन की कहानी।
1: मारू नाम उर्मिला गोहिल, मने बधा अहमदाबाद नी रिक्शा वाली तरीके जाने से।
0: तमे केम ऑटो रिक्शा चलावानू पसंद करी?
1: आ ऑटो रिक्शा मारा हसबंड नी हती। मारा हसबंड हार्ट अटैक में एक्सपायर थई गया। मारा बे बाळको छे, मारा बे बाळकोने मोटा करवा माटे मारे आ रिक्शा चलावी पड़ी। एटले एम के हूँ जो जॉब करत तो सवारे 10 वाग्यानो टाइम होत, पछी 10 वाग्याथी हूँ सांजे 7 वाग्ये छूटी जात, તો એમ કે મને ટાઈમ ના મળત મારા બાળકો માટે, એટલે પછી મારે રિક્ષા ચલાવવી પડી કે જેથી કરીને હું રિક્ષામાં રહું તો જોડે મારા બે બાળકો નાના છે એ પણ, એ માટે મેં રિક્ષા ચાલુ કરી।
0: તમારા હસબન્ડ જ્યારે ગુજરી ગયા ત્યારે તમને શું શું સ્ટ્રગલ વેઠવું પડ્યું એના વિશે જણાવો તમે થોડું ડિટેલિંગ।
1: હા, મારા હસબન્ડ જ્યારે એક્સપાયર્ડ થઈ ગયા ત્યારે તો એમ કે બધા ઘરના સારા હતા, ત્યારે લોકો એમ કહેતા હતા કે અમે સીએ, તું ચિંતા ના કર, શું થઈ ગયું, અમે બેઠા સીએ તારી માટે, પણ એ ખાલી કહેવા પૂરતું જ હતું। પણ જ્યારે હકીકતમાં જાજા દિવસ થવા માંડ્યા, પછી ભાગ માગવાનું થયું, તો મને આ લોકોએ જ મને ઘરમાંથી નીકાળી દીધી અને મને એમ કે મતલબ કોઈ સપોર્ટ ના આપ્યો, કોઈ સહારો ના આપ્યો। ખાલી મારી પાસે એક રિક્ષા હતી, એ રિક્ષા શીખી, હું રિક્ષામાં રહી અને રિક્ષામાં રહી મારા બાળકોને મતલબ ભણાયું ગણાયું, અને મારું કોઈ ત્યારે ઘર નહોતું, મારું કોઈ પોતાનું કોઈ હતું નહીં, કોઈ ફેમિલીમાં કોઈ નહોતું, અને મેં રાત દિવસ રિક્ષા ચલાવી અને મારા બાળકોને મેં મોટા કર્યા આવી રીતે। જ્યારે મને એમને ઘરમાંથી નીકાળ્યું એટલે એ લોકોનું એવું જ હતું કે તમે ઘરમાં રહો, ચાર દિવાલોની અંદર સિલાઈ મશીનનું કામ કરો અને બાળકોને સરકારી સ્કૂલમાં નાખી દો। હવે મેં મારા છોકરાઓને પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવેલા હશે, તો મેં એમને કીધું સારું ચલો કાંઈ વાંધો નહીં, પણ મારા છોકરાઓનું જે ભણવાનો બધો ખર્ચો છે એ તમે ઉપાડજો અને ઘરનું જે બધું છે એ હું કરી લઈશ। તો મારી સાસુએ ના પાડી હતી કે ના, એવું નહીં થાય, તમારા બચ્ચા છે, તમે પેદા કર્યા છે બરાબર, તો તમે હવે એને મોટા કરો તો તમને ખબર પડે। પછી એ બધી રગજગ ચાલતી હતી, પછી છેલ્લે મારું એક જ હતું કે ભાઈ મારો હસબન્ડ તમારો દીકરો છે ને, તેમના જે ભાગમાં આવતું એ મને આપી દો તો હું મારા છોકરાને મારી રીતે મોટા કરી લઈશ। તો એમને મને ભાગ બી ના આપ્યો, મને કશું જ ના આપ્યું અને એમને મને ઘરમાંથી કાઢી મૂક્યા। ઘરમાંથી કાઢ્યો, મારે ત્યારે કોઈ આધાર કોઈ સહારો કાંઈ નહોતું, ત્યારે હું દૂધેશ્વર બ્રિજ આખો દિવસ રિક્ષા ચલાવું, રાત્રે 11-12 વાગે એટલે જ્યારે દુનિયા સૂઈ જાય, મતલબ આજુબાજુવાળા બધા સૂઈ જાય, સન્નાટો થઈ જાય, ત્યારે હું રિક્ષા લઈ મારા બે બાળકોને ત્યાં રિક્ષામાં સુવડાવતી અને હું સૂતી અને એવી રીતે કરી અને હું મારા બાળકોને રાખતી હતી।
0: દોસ્તો કહેતે હૈ ના, હર ઇન્સાન કી જિંદગી એક કિતાબ હોતી હૈ, કુછ કિતાબો કે પન્ને આસાન હોતે હૈ ઓર કુછ પન્ને એસે હોતે હૈ જો હમે કુછ ના કુછ સોચને પર મજબૂર કર દેતે હૈ। आज की कहानी भी कुछ ऐसी ही है। अहमदाबाद में एक ऐसी महिला है जो कभी ऑटो में रहा करती थी। उनकी बातों में दर्द भी था, हिम्मत भी थी और सबसे बड़ी बात खुद पर भरोसा था। उर्मिला बेन ने सिखाया है कि हालात चाहे कितने भी मुश्किल क्यों ना हो, अगर हौसला जिंदा हो तो इंसान अपनी पहचान खुद बना सकता है, जो सिर्फ कहानी नहीं बल्कि एक सीख है।
2: કેટલા વર્ષ થયું તમારા હસબન્ડને ગુજરી ગયા?
1: મારા હસબન્ડને 3 વર્ષ પૂરા થઈને 4થું વર્ષ બેઠું।
2: તમે અમારા શ્રોતાઓને જણાવો કે આટલી પ્રોબ્લેમ તમને હતી, કોણે તમને સપોર્ટ કર્યો?
1: મારે આટલી બધી પ્રોબ્લેમ હતી તો મને તો અત્યારે કોઈ સપોર્ટ ના કર્યો, કારણ કે હું એક લેડીઝ હતી, હું સિંગલ મધર હતી, હું એક વિધવા હતી આપણે. અને એક વસ્તુ નહીં કે વિધવાઓ એટલે કેટલા બધા એની પર નજર નાખે. પહેલાં તો

0: સારું સારું કહીને આવે કે અમે બેઠા છીએ, તમે ચિંતા ના કરો. પણ એમ કે હું મારી રીતે મક્કમ હતી, એમ કે બધા ફાયદો ઉપાડવા ઘણું માગતા હતા, બરાબર. પણ હું એટલી સખત હતી કે ના, મારા બે દીકરા એટલે બે દીકરા, મારા હસબન્ડ ગયા અને મારે માં બનીને મારા છોકરાને મોટા કરવાના છે, એ કેવી રીતે બી. પણ તો મેં મારું સ્ટ્રગલ ચાલુ રાખ્યું, રિક્ષા ચલાવવાનું ચાલુ રાખ્યું, મને કોઈ હેલ્પ નથી કરી અને હું મારા મેડે મારી મહેનતથી હું આગળ આવીશું. પહેલાં એવું થતું હતું જ્યારે હું નવી નવી નીકળી, લોકો મને એકદમ બધી રીતે જોતા, લોકો મારી ખરાબ વાતો બી કરતા કે શરમ નથી આવતી રિક્ષા ચલાવે છે, રિક્ષા કોણ ચલાવે, થર્ડ ક્લાસ માણસ રિક્ષા ચલાવે, જેની કોઈ વેલ્યુ ના હોય એ ચલાવે. તો મને આવું લોકો કહીને મને બહુ એ કરતા. મારા છોકરા બી ઘણી વખત મને, મોટો બાબો થોડો સમજ્યો હતો, મને કહેતા કે મમ્મી પ્લીઝ કાંઈ બીજું કરને. પણ હું મક્કમ હતી, કારણ કે રિક્ષાને ભલે લોકો થર્ડ ક્લાસ કહેતા હોય પણ મારી માટે તો ફર્સ્ટ ક્લાસ હતી. પછી ધીમે ધીમે હું જેવો એરિયા હોય એવી રીતે લોકો જોતા હોય, પછી હું સેટેલાઇટ એરિયાની અંદર રિક્ષા ચલાવવા ગઈ. ત્યાં લોકોએ મને બહુ આગળ મોટિવેશન આપ્યું, આગળ વધવા માટે એને પ્રોત્સાહિત કરી, કીધું બેન તમે બહુ મસ્તન કામ કરો છો, આ જેન્ટ્સનું કામ છે, બરાબર, આના લેડીઝ ના કરી શકે, છતાંય તમે એક મળત થઈ અને તમે રિક્ષા ચલાવો છો. મને એ લોકોની વાતો, એ લોકોનું બધું જોઈ અને મને એ લોકોએ મોટિવેશન કરી, બહુ આગળ વધવા માટે પ્રેરિત કરી. પછી મને એમ થયું કે ના, આ કામ નાનું નથી, આ કામ ગ્રેટ છે અને હું કરી શકું છું. અને
1: પહેલાં તો રિક્ષા નથી આવડતી, તમે રિક્ષાએ કોને શીખવાડી?
0: રિક્ષા મને નથી આવડતી, પણ એક ભાઈ હતા, વિકીભાઈ કરીને હતું એમનું નામ. તો એમણે, મારા હસબન્ડ ગયા, પહેલાં હું બહુ મસ્ત નથી, મારા હસબન્ડ ગયા એટલે હું એકદમ સુકાઈ ગઈ ને એવી બધી થઈ ગઈ. તો મને વિકીભાઈ કીધું કે બેન તમે કેમ મરવા પડ્યા છો, શું કારણથી આવું થઈ ગયું? તો મેં એમને વાત કરી કે મારા હસબન્ડ આવી રીતે ગુજરી ગયા છે, મારે એક રિક્ષા છે, મારા બાળકો છે, તો હું બધું કેવી રીતે કરું? તો એ ભાઈએ કીધું કે બેન ચિંતા ના કરો, તમે મારા બેન છો ધર્મના હસ્તી, તમારે ખાલી રિક્ષા શીખવી છે ને હું તમને શીખવાડીશ. એ પોતે ભાઈ આખો દિવસ જોબ કરતા, રાત્રે 9 વાગે ઘરે આવતા જમી અને રાતના 10-11 વાગે મને રિક્ષા શીખવાડતા. અને એમણે મને 21 દિવસની અંદર રિક્ષા શીખવાડી અને મને રોડ ઉપર લાવી દે, અને એમ કે હું રોડ ઉપર આવી અને પૈસા કમાવતા શીખી ગઈ એમના કારણે. એટલે આવા બી ભાઈ પડે હશે જે ધર્મના નામે બહેનોને આગળ વધારતા હોય છે.
2: આપ સુન રહે હૈ રેડિયો નજરિયા 107.8 આવાજ હમારી, ઓર મે હું આપકી અપની દોસ્ત યાની કે ગુલનાઝ. આજ કી પેશકશ કા નામ હૈ અમદાવાદની રિક્ષાવાળી. દોસ્તો, જિંદગી કભી કભી એસે મોડ પર લા કર ખડા કર દેતી હૈ જહાં રાસ્તે કમ ઓર મુશ્કિલે જ્યાદા દિખાઈ દેતી હૈ. લેકિન યાદ રખીએ, અંધેરી રાત કે બાદ સવેરા જરૂર આતા હૈ, બસ હોંસલે કા દિયા બુઝને નહીં દેના ચાહીએ. ઉર્મિલાબેન કી કહાની સિખાતી હૈ કી સહારા મિલ જાય તો અચ્છી બાત હૈ, લેકિન જબ કોઈ સાથ ના હો તો ઇન્સાન કી અપની હિંમત હી ઉસકા સબસે બડા સહારા બન જાતા હૈ.
1: જ્યારે તમે ઘર, મતલબ ઓટોમાં પહેલા તમે લીધા, તો તમારા સાસરી વાળા અથવા તમારે પિયર સાઈડે કોને તમને હેલ્પ કરી?
0: પહેલાં તો હું રોડ ઉપર રહેતી હતી ને કોઈને ખબર નથી, કારણ કે હું એમને કાઢી મૂકી તો મારો કોઈ આશરો કોઈ સહારો નહોતો. સાસુને તો એમ હતું કે હાસ ગઈ બલા, અમારે શું, જે કરતી હોય કરે, એટલે એમને તો હશે ગમે તેવું વિચાર, બરાબર. પણ મા બાપા પક્ષમાં કોઈને ખબર નથી કે હું શું કરું, શું મારી સાથે શું થયું છે, શું નહીં, એ લોકોને કાંઈ જ ખબર નથી. અને હું રોડ ઉપર રહેતી હતી, મારા સાસરી લોકો વાળાને કોઈ ખબર નથી. હવે ધીમે ધીમેથી આ તમારા મીડિયા થ્રુ એ લોકોને ખબર પડે છે કે હું આવી રીતે રહી. તો હવે એ લોકો મને કહેશે કે શું કરવા તું રહેતી હતી, અમારું ઘર નહોતું, તમે જ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી, અને હવે તમને એમ થાય છે કે અમે આને આટલું બધું કષ્ટ આપ્યું, આટલું બધું દુઃખ આપ્યું. હવે એ લોકો અમને કહેશે કે અમારું ઘર નહોતું, જ્યારે હું રહેવા માગતી હતી ત્યારે તમારે અમારી માટે એક રૂમ નહોતું, બરાબર, એક બેડ નહોતો મારા છોકરા માટે સુવા માટે, એમને રાખવા માટે કાંઈ નહોતું. હવે એમને ફીલ થાય છે.
1: અત્યારે તમારું સાસુ જોડે કેવી રીતે તમારું સંબંધ છે અને પિયર જોડે કેવી રીતે તમારું રિલેશન છે એ જણાવો.
0: પિયર માટે તો કાંઈ નહીં, કારણ કે મેં એ લોકોનું કાંઈ એટલું બધું નથી પિયર માટે, મારી માટે બધા સારા છે. સાસુને આમ તો કશું નહીં, તકલીફ પડે એટલે મને ફોન કરે છે કે મને આ તકલીફ પડી, મને આ ખાવું છે, મને આ પીવું છે, હું બીમાર પડી ગઈ છું, મને આ દવાની જરૂર છે, કાંઈ બી હોટલમાં જવું હોય, સારું સારું ખાવું હોય તો મને ફોન કરશે, આજે મને આ વસ્તુની યાદ આવી છે, તું મને આ જગ્યાએ ફરવા લઈ જઈશ, મારે અહીંયા જવું છે. એટલે એમના પાંચ છોકરા હતા, પાંચે પાંચ એક્સપાયર્ડ થઈ ગયા. કોઈ બહુ એમને બોલાવતી નથી, કારણ કે એમનો સ્વભાવ એવો છે હું ઉપરવાળા ઉપર બધું છોડી દઉં છું. અને નહીં કહેતા ભોળા માણસનો વધારે ફાયદો ઉપાડે, એટલે આ મારો ફાયદો ઉપાડે છે. મને

ખબર છે એકલા છે, જયારે એમને એમ છે કે મારી બહુ મારી માટે કરે છે તો હું કરું છું. મારું સવારે 4 વાગ્યાનું ઉઠવાનું છે, હું 4 વાગે ઉઠું છું, હું 2 કલાક વાંચું છું, પછી હું ઘરનું બધું કામ લીપટાવું, છોકરાને અમે જોડે નાસ્તો વાસ્તો કરીને હું ઘરેથી નીકળી જાઉં, પછી સવારે મારા બધા ભાડા હશે બધા ભાડા પતાવી નાખું અને હું ઘરે 1.5-2 વાગે જાઉં, ત્યારે મારો બાબો જમવાનું બનાવી રાખે, મારો છોકરો જમવાનું બધું કમ્પ્લીટ બનાવે છે, એને આવડે છે મોટો બાબો, પછી અમે જમી લઈએ, જમીને 2 ભાઈ સૂઈ જાય, પછી હું નીકળી જાઉં, પછી રાતનું મારો નક્કી ના હોય કે 8 વાગે જઈએ, પણ રાતે મારો છોકરો જમવાનું બનાવી રાખે, પછી હું જ્યારે ઘરે થાકી પાકીને ઘરે જાઉં એટલે મારો છોકરો મને બેડ ઉપર ખાવાનું આપે છે અને હું જમું, પછી હું સૂઈ જાઉં એટલે મારો છોકરો મારો પગ દબાવે, જ્યાં સુધી હું ના સૂઈ જાઉં ત્યાં લગીને મારો છોકરો મારો પગ દબાવતો હોય, મારી સેવા કરતો હોય. મારા છોકરા બહુ સારા છે મારી માટે. મારા 2 બાબા છે બરાબર, મેં તમને જેવી રીતે કીધું દીક્ષાંત જેનિલ, તો મારો મોટો બાબો દીક્ષાંત છે બરાબર, એની મેમરી બહુ મસ્ત છે, બહુ બધી રીતે ભણવામાં બી એટલો બધો હશે બરાબર. એટલે મેં એનું સપનું એમ જોયું છે કે મારા હસબન્ડને અમે રહેતા હતા બરાબર, અને અમને જે તકલીફ પડી છે પછી મારા હસબન્ડને ગયા પછીની જે મને તકલીફ પડી છે અને મારા પોતાના લોકોએ જ મને ઘર બહાર કાઢી છે, તો હું મારા બાળકોને નથી કહેતી કે તું બી એવી જિંદગી જીવ બરાબર. અત્યારે મારો છોકરો મોટો થઈ ગયો એટલે એમ કહે છે અમારો બાળક અમારો પોતરો, પણ જ્યારે અમે રોડ પર રહેતા હતા ત્યારે પોતરો નહોતો એમનો. એટલે હું મારા બાળકોને એટલું બધું ભણાવવા માગું છું, એટલું બધું ભણાવવા માગું છું કે જ્યારે 500 માણસની વચ્ચે ઊભો રહે ને તો પોતાનાઓને એમ થવું જોઈએ કે અમે આમને કેવી રીતે બોલાઈએ, અને મારો છોકરો એ લોકોને મતલબ એમ થવું જોઈએ કે મેં આ લોકોને બહુ ખોટું કરી નાખ્યું, અને એની માએ આજે રિક્ષા ચલાવી અને છોકરાને એટલા પગભર બનાવ્યા અને એની કહેતા કે સામે જ ઊભા રહેવા જોઈએ, મારા છોકરા એ લોકોને ના બોલાવે પણ એ લોકોની એટલી બી તાકાત ના કે મારા છોકરાને બોલાવી શકે, હું એટલું ભણાઈ ગણાઈ અને એટલા હોદ્દા ઉપર લઈ જવા માગું છું.

શ્રોતા મિત્રો, આ હતી ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ. દર શુક્રવારે અમે આવા જ કોઈ વિષયોને લઈને હાજર થઈશું, તો સાંભળવાનું ચૂકશો નહીં. ગુજરાતના તમામ સામુદાયિક રેડિયો પર એક જ દિવસે એક સાથે પ્રસ્તુત થતો કાર્યક્રમ એક સ્વર એક ગુજરાત.

0: તમે સાંભળી રહ્યા છો ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનો સહિયારો પ્રયાસ, એક સ્વર એક ગુજરાત.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ એ બાજુના ગામમાં એક શ્રીમંત માણસ પાસેથી બલિ ચડાવવા બકરો લેવા ગયો. એક સરસ તગડો બકરો એને મળી ગયો એટલે એ અતિ આનંદિત થઈ ગયો. એ બકરાને ખભા પર ચડાવી ઘરે જવા લાગ્યો. રસ્તામાં 3 ભૂખ્યા ઠગોએ એને જોયા. પેલા ઠગે કહ્યું, જુઓ તો કેવો તગડો બકરો છે. કોઈ યુક્તિ રચી આપણે એ બ્રાહ્મણ પાસેથી પડાવી લઈએ, પછી એને રાંધી સરસ મજાનું જમણ જમીએ. હા, બીજા ઠગોએ કહ્યું. પેલો ઠગ બ્રાહ્મણ તરફ આવ્યો અને આશ્ચર્યથી પૂછ્યું, સાહેબ, તમે તમારા ખભા પર કૂતરાને કેમ લઈને જઈ રહ્યા છો? બ્રાહ્મણે ગુસ્સે થઈ કહ્યું, આ તો બકરો છે, શું તું આંધળો છે? ઠગે માફી માંગી અને ચાલ્યો ગયો. થોડી વાર રહીને બ્રાહ્મણને બીજો ઠગ મળ્યો, જેણે હસીને કહ્યું, આ તે કેવો મૂર્ખ, મરેલું વાછરડું ખભા પર કેમ ઉપાડ્યું છે? ફરી બ્રાહ્મણ ગુસ્સે થયો અને એણે કહ્યું, મૂર્ખ હું નહીં, તું છો, શું તને બકરો નથી દેખાઈ રહ્યો? બીજો ઠગ પણ માફી માંગી ચાલ્યો ગયો. બ્રાહ્મણ હવે ચિંતિત થઈ ગયો. એણે વિચાર્યું, શું એ લોકો ગાંડા છે કે મને જ કંઈ થયું છે? હું એક જીવંત બકરો લઈને જઈ રહ્યો છું નહીં? થોડીક વાર રહીને ત્રીજો ઠગ આવ્યો. તેણે બ્રાહ્મણ તરફ જોઈ કહ્યું, મારા વાલા સાહેબ, તમે ગધેડો ઉચક્યો છે, શું તમે ગાંડા છો? હવે બ્રાહ્મણ એટલો કંટાળી ગયો કે એણે ઠગની વાતનો વિશ્વાસ કર્યો અને બકરાને નીચે ઉતારી દીધો. પોતે ગાંડો થઈ રહ્યો છે એમ વિચારી બ્રાહ્મણ ભાગી ગયો. ઠગ પ્રસન્ન થઈ ગયા. તેઓ બ્રાહ્મણની મૂર્ખતા પર ખૂબ હસ્યા અને કહ્યું, એ સારી વાત હતી કે બ્રાહ્મણે પોતાનો વિશ્વાસ ન કર્યો. અગર કર્યો હોત તો આપણે એને છેતરી શક્યા ન હોત.

0: એક હતો શેઠ, તેનું નામ હતું દલો તરવાડી. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની પત્નીએ તેને કહ્યું,
1: તરવાડી રે તરવાડી.
2: બોલો, શું કહો છો શેઠાણી?
1: રીંગણાનું શાક ખાવાનું બહુ મન થયું છે. સરસ મજાના તાજા રીંગણ લઈ આવો ને તરવાડી.
2: ઠીક ત્યારે
0: તરવાડી તો થેલી લઈને રીંગણા લેવા નીકળ્યા. થચુક થચુક થચુક થચુક ચાલ્યા જાય છે.

0: પસા પટેલ ની વાડી છે, ત્યાં જઈને રીંગણ લઈ આવીશ.
1: તરવાડી વાડીમાં પહોંચે છે.
0: વાડીમાં કોઈ દેખાતું નથી. પસા પટેલ ઘેર ગયા લાગે છે. અરે, વાડીમાં તો કોઈ છે જ નહીં. હું કોને પૂછીને રીંગણ લઉં? અરે, વાડીનો ધણી નથી તો શું થયું? ચાલો તો હું વાડીને જ પૂછી જોઉં. વાડી રે વાડી, અરે આ વાડી તો બોલતી જ નથી. ચાલો, જવાબ તો હું પોતે જ આપી દઉં. શું કહો છો દલાતર વાડી? હું રીંગણા લઉં બેચાર.
1: ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે ફરી દલો જ બોલ્યો.
0: લેને 10 બાર.
1: આમ કરીને દલા તરવાડીએ થેલી ભરીને રીંગણા લીધા.

0: अने घर गया।
1: अरे वाह, बहु सरस रींगण छे। आजे तो रींगणा नो भड़तू करीने खासू। मने आ रींगण बहु गमी गया छे। हवे तमारे दररोज आवाज रींगण लई आपा।
0: तरवाड़ी तो रोज वाड़ी आवे ने रींगण पूछ्या वगर ज लई ले।
2: अरे મારી વાડીમાં દરરોજ રીંગણ ઓછા કેમ ના થતા જાય છે? મને લાગે છે કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો તો પડશે જ આજે સાંજે।

0: હું ઝાડ પાછળ સંતાઈને ઉભો રહી જઈશ અને પછી બરાબર તપાસ કરીશ કે કોણ રીંગણ ચોરી જાય છે.
1: સાંજ પડી અને દલા તરવાડી તો રીંગણા લેવા આવી ગયા. તેણે તો દરરોજની જેમ બોલવાનું શરૂ કર્યું,
0: વાડી રે વાડી,
1: અને પછી વાડીને બદલે પોતે જ બોલ્યો,
0: શું કહો છો દલા તરવાડી?
1: પછી દલો બોલ્યો,
0: રીંગણા લઉં બેચાર?
1: વાડી કઈ જ ન બોલી એટલે પોતે જ બોલ્યો,
0: લો ને 10-12.
1: દલા તરવાડીએ થેલી ભરીને રીંગણ લીધા. ત્યાં તો પસા પટેલે ઝાડ પાછળથી જોયું.
0: ઉભો રહે સાલા, ક્યાં જાય છે તું? મારી વાડીમાંથી રીંગણા ચોરે છે? રોજ રોજ તું જ રીંગણ ચોરી જાય છે? કોને પૂછીને રીંગણા લીધા?
2: વાડીને પૂછીને લીધા છે.
0: અરે, તે પણ કઈ વાડી બોલે છે?
2: ના, વાડી ના બોલે એટલે હું બોલું છું.
0: આજે તો હું તને નહીં છોડું, હમણાં ને હમણાં તને સજા કરું છું. એક દોડું લઈને તને હમણાં જ બાંધીને કૂવામાં લટકાવું છું.

0: ના ના એવું ના કરીશ.
1: કુવા રે ભાઈ કુવા.
2: અરે
1: કુવો તો કઈ બોલતો નથી, લાવો ને હું જ બોલું. શું કહો છો પશા પટેલ, ડૂબકા ખવડાવું બે ચાર? ખવડાવો ને 10-12.
0: અરે બચાવો, મારા નાકમાં ને મોઢામાં પાણી પેસી ગયું, મને છોડી દો. હવેથી હું પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં, મને જીવતો જવા દો.
1: મને તારી ઉપર વિશ્વાસ નથી આવતો.
0: ભાઈ મારા પર વિશ્વાસ રાખ, આ તો મેં શેઠાણીના કહેવાથી પૂછ્યા વગર રીંગણા લીધા હતા. આ તો શેઠાણીના વાંકે મને સજા થઈ, એ તો ઘેર મજા કરે છે. હવે તો હું કોઈના કહેવાથી પણ આવું કામ નહીં કરું.
1: સારું ત્યારે બાળકો, આ દલો તરવાળી નક્કી કરે છે કે આજ પછી ક્યારેય પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં. તો શું કરીશું, તેને છોડી દઈશું?
3: છોડી દઈએ.
1: સારું ત્યારે દલા તરવાળી, આ નાના બાળકોના કહેવાથી હું તને છોડી દઉં છું. હવેથી કોઈના કહેવાથી પણ તું આવું ખરાબ કામ નહીં કરતો.
0: તમારો ખૂબ ખૂબ આભાર વાલા બાળકો.
4: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
5: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

4 96 88 95 12 99 6 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 6 88 95 12 99 6 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ઉલ્લેખ લખતા હોય સાહિત્ય સાહિત્યમાં વાર્તાઓ તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે

0: વોટ્સએપ પણ કરી શકો છો 9596688 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું,

કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાઓ.

0: માનો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને

0: રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

હેલો, ધીસ સરજે પ્રિયંકા, અને આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકની ઇન પાલનપુર સ્ટોરીઝ. પાલનપુરમાં આપણે ગત એપિસોડમાં વાત કરતા હતા મુગલોના શાસનની, અને આજે આ એપિસોડમાં આપણે વાત કરવાના છે એ સમયની કે જ્યારે પાલનપુરમાં અંગ્રેજો આવ્યા છે. હા, પાલનપુરમાં અંગ્રેજોની આવન જાવન શરૂ થઈ ગઈ છે, અને કેવો છે પાલનપુર અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ, ચાલો શરૂઆત કરીએ. પાલનપુર તાબાના મુલકમાં અંધેર અને અવ્યવસ્થા સર્જાયાનું જણાવી અંગ્રેજ સરકારે ઈસવીસન 1870માં પાલનપુર એજન્સીનું બંધારણ તૈયાર કરી કેપ્ટન

માઇલ્સને પાલમપુર એજન્સીના પોલિટિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નીમ્યા. ઈસવીસન 1819માં બીજા 10 સંસ્થાનો રાધનપુર, થરાદ અને વાવ સંસ્થાન, વારાહી, સાંતલપુર, દિયોદર અને કાંકરેજ, થાણું, ભોરોલ, જાગીર અને થરા તથા તેરવાડા તાલુકો તેમની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા. રાજકારભાર ચલાવવાની અનુકૂળતા ખાતર કાંકરેજ જિલ્લો પાલનપુરની નજીક હોવાથી ઈસવીસન 1844માં તેને મહીકાઠા એજન્સીના તાબામાંથી કાઢી પાલનપુરની હકુમતમાં મૂકવામાં આવ્યો. એજન્સીના સમયમાં પાલનપુર સૌથી મોટું શહેર હતું. પાલનપુર રાજ્યનું ક્ષેત્રફળ 1765.91 ચોરસ માઇલ હતું. પાલનપુર સંસ્થા રાજ્યમાં ધાણાધાર, ડીસા અને ધાનેરા એમ 3 વિભાગ હતા. એ ઉપરાંત આબુ પર્વતથી ગાયકવાડના પાટણ પરગણા સુધી પૂર્વે પશ્ચિમે 60 માઇલના વિસ્તારમાં એ આવેલું. તેની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વે સિરોહી અને દાંતા આવેલા હતા. કેવું કરે છે આ અંગ્રેજો પાલનપુરમાં રાજ, જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાલનપુર એજન્સીના તાબામાં 1341 પોલીસ હતી, જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા 2,37,574 હતો. પાલનપુર એજન્સીમાં 4 કન્યાશાળા મળી

છોકરાઓની 91 નિશાળ હતી. તેમાં 39 છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે સમય પાલનપુર એજન્સીમાં વડગામ કોર્ટ, ડીસા કોર્ટ, ધાનેરા કોર્ટ, ગઢ કોર્ટ, બાપલા કોર્ટ ઉપરાંત પહેલા વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, સર ન્યાયાધીશની કોર્ટ અને છેલ્લી અપીલ સાંભળવાવાળા હજુરની કોર્ટ કામ કરતી. 16 વર્ષની ઉંમરે દિવાન ફતેહ ખાને પાલનપુરની ગાદીમાં બેઠા ત્યારે તેમના અવસાન પછી ઈસવીસન 1854માં તેમના પુત્ર જોરાવર ખાનજી 29 વર્ષની વયે ગાદીનશીન થયા. દિવાન જોરાવર ઉદાર, ધૈર્યવાન, ખુદાપરસ અને એટલા રહેમદિલ હતા કે તેઓ કોઈનું દુઃખ ન જોઈ શકતા. જ્યારે રાજ્યમાં કોઈ પણ અસામાન્ય ઘટના બનતી ત્યારે તેઓ ખુદાની બંદકી કરી દુઆઓ માંગતા. તેઓ સામાન્ય ગુજરાતી ભણ્યા ભલભલા વિદ્વાનો એમની આગળ છક્કડ ખાઈ જતા. ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજ સરકારને વફાદાર રહી લશ્કર, દારૂગોળા જેવી તમામ સહાય સમયસર પૂરી પાડી અંગ્રેજ સરકારના તેઓ પ્રીતિના પાત્ર થયા. દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ શું થયું, કોણ બેઠું ગાદીએ, જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.0.

દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ તેમના પુત્ર શેર મોહમ્મદ ખાનજી ઈસવીસન 1877માં પાલનપુરની ગાદી આવ્યા. તેમણે પાલનપુરને બીજા રાજ્ય જેવું સ્વતંત્ર બનાવવાની તક મળી. એ સમયે પાલનપુર રાજ્યની ઉપજ ફક્ત 3 લાખ રૂપિયા હતી. તેમાંથી 50,000 ગાયકવાડ સરકારને આપવા પડતા. 100 પાયદળ અને 150 ઘોડેસવાર લશ્કરના ખર્ચમાં લેવી તરીકે રૂપિયા 66,000 આપવા પડતા. તેમના સમયગાળામાં પાલનપુર રાજ્યની કુલ વસ્તી ઈસવીસન 1901માં 2,22,627 હતી અને ઈસવીસન 1911માં પાલનપુરમાં તેમજ 514 ગામડાઓની વસ્તી 2,24,996 હતી. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંકી અને ઝલક. નવાબ શેર મોહમ્મદ ખાનજી કુશળ શાસક હતા. તેમણે પાલનપુરના રાજ્યમાં પોલીસ તંત્રની વહીવટી સ્થાપના કરી. તેમાં 1 સુપ્રિન્ટેન્ડન્ટ, 1 હોમ ઇન્સ્પેક્ટર, 11 ફોજદાર, 1 ડ્રિલ માસ્ટર, 170 ઘોડેસવાર, 12 ઊંટસવાર અને 440 પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 584 વ્યક્તિઓની ભરતી થતી અને આ એક સુંદર વ્યવસ્થા ઊભી કરતા. પાલનપુર શહેર માટે સિટી પોલીસ સ્ટેશન અલગ કરી 100 પોલીસ સ્ટાફના માણસોની

સ્ટાફ રોકવામાં આવ્યો. તે ફોજદારને રૂપિયા 20-70, જમાદારને રૂપિયા 15-30, ઠેકેદારોને રૂપિયા 23 અને સાંઠણી સવારોને રૂપિયા 16 થી રૂપિયા 18 અને પોલીસ કોન્સ્ટેબલોને માસિક રૂપિયા 5-9 પગાર આપવો પડતો. વારંવાર પડતા દુષ્કાળની આફતમાંથી લોકોને ઉગારવા માટે તેમણે 3000 નવા કુવા બંધ. નવા ગવર્નર પધાર્યા ત્યારે તેમની યાદગીરીમાં નવાબ સાહેબે ખાસ કુવાકુંડ ઊભું કર્યું. તેમાં રૂપિયા 25,000 રકમ રાખી ખેડૂતોને કુવા માટે તેમાંથી વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી. શિક્ષણની સગવડ ઊભી કરવા માટે પ્રાથમિક શાળાઓમાંથી ફી કાઢી નાખવામાં આવી. એક નવી કન્યા શાળા શરૂઆત કરવામાં આવી. આ રીતે જોરાવર ખાને ઘણા બધા નવા સુધારા કર્યા. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 34 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી, તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર

મોહમ્મદ મોહતાજ ખાન નામનું મોહતાજ ખાનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ ફિફ્થ ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠાને 50 વર્ષ પૂર્ણ થતાં તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલમપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી. તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ 5th ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા રે 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના. સવત 1947માં ગોબરી તળાવને 7,000 રૂપિયાના ખર્ચેથી નવેસરથી બનાવી આસપાસ સુંદર વૃક્ષો અને સડકો વાવી શેર સાગર તળાવ તેનું નામ રાખ્યું, જેનું આજે અસ્તિત્વ નથી. રિયાસતના કુટુંબમાં શોકના પ્રસંગે રૂદાલી દ્વારા સેવા છાતી કૂટવાનો રિવાજ હતો તે બંધ કર્યો. તેમના રાજ્ય અમલ દરમિયાન હિન્દુ તેમજ જૈનોની ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક મદદ કરી અને સમાજમાં આદરપાત્ર થયા. પોતાની પ્રજાનું ભલું ઈચ્છતા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીને અફેરની આવક જતી કરી, ચરસ ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેમના પગલાંએ સમજુ વર્ગને આવકારો આપ્યો. આગળ દિલ્હી દરબારમાં પાલનપુરનું શું ગૌરવ છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજી પ્રિયંકા સાથે.

ઈસવીસન 1911ની 12મી ડિસેમ્બરે દિલ્હીમાં ભરાયેલા દરબારમાં શહેનશાહ જ્યોર્જ પંચમાએ પોતાની પત્ની સાથે તાજપોશીનું એલાન કર્યું. એ સમયે હાજર રહેલા પાલનપુરના નવાબ શ્રી શ્રી મોહમ્મદ ખાનજી દિલ્હી દરબારમાં જામનગર, ભાવનગર અને અન્ય રાજ્યો કરતાં બેઠકમાં ઊંચો દરજ્જો લીધો અને શહેનશાહ ઊભા થઈ નવાબ સાહેબ સાથે હાથ મિલાવી પોતાની જમણી બાજુની ખુરશી ઉપર બેસવાનું માન આપ્યું. આ દરબારમાં આયોજનમાં નવાબશ્રીના પુત્ર શ્રી તાલે મોહમ્મદ ખાનજીની મહત્વની જવાબદારી અદા કરી. આ પાલનપુરના ઇતિહાસની ગૌરવ લોક ઉપયોગી ઉમદા કાર્યો કરનાર આ નવાબના ખાનપાન અને રહેણી કહેણી પણ સાદગીપૂર્ણ હતા. તેમની લોકહિતકારી રાજનીતિની યાદગીરી કાયમ રાખવા પાલનપુરના પ્રજાજનોએ ઈસવીસન 1914માં એક મોટું ફંડ ભેગા કર્યું. તેમાં 1,00,000 રૂપિયા ઉમેરી શેર મોહમ્મદ ખાનજીએ શેરગંજ નામે એક જાહેર બાગ ઊભો કરવા અનુકૂળ જગ્યા પણ આપી. તેમની વફાદારીની કદરરૂપે બ્રિટિશ સરકારે તેમણે ઈસવીસન 1893માં KCII નો અને ઈસવીસન 1898માં GCII નો તથા ઈસવીસન 1911માં નવાબનો ખિતાબ વંશ પરંપરાગત બક્ષ્યો અને 11 તોપોના બદલે 13 તોપોની સલામી એનાયત કરી. આમ પાલનપુર ઇતિહાસમાં નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીના સમયમાં લોકોના ઉત્કર્ષનો ઉજ્જવળ સમય ગણાયો. આગળ વાત કરીએ આપણા પાલનપુરના જાણીતા તાલે મોહમ્મદ ખાનજીની. મળીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીનું ઈસવીસન 1918માં અવસાન થતાં તેમના મોટા પુત્ર તાલે મોહમ્મદ ખાનજીને પાલમપુરની ગાદીએ બેસાડવામાં આવ્યા. પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીર બાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનજીનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીરબાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં દસાડાના માલિક રુસ્તમ ખાનજીની પુત્રી સુબાબાઈ સાહેબ સાથે તેમના પ્રથમ લગ્ન ખૂબ ધામધૂમથી અને ધાર્મિક પારંપરિક વિધિઓ દ્વારા થયા. સુબાબાઈની હયાતીમાં ઈસવીસન 1939-40 દરમિયાન તેઓનું બીજું લગ્ન ઓસ્ટ્રેલિયન યુથ જ્હોન ફોકનેર સાથે સાદગીથી થયું. લગ્ન પછી જ્હોન ફોકનેરે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. લગ્ન બાદ તેમનું નામ જહાન આરા આપવામાં આવ્યું. લોર્ડ માઉન્ટબેટન વાઇસરોય તરીકેના સત્તાવાર કામોમાં સૌથી છેલ્લું કામ આઝાદી મળી તેના 2 દિવસ પહેલા નવાબશ્રી તાલે મોહમ્મદ ખાનજી ઓસ્ટ્રેલિયન પત્નીને 13 ઓગસ્ટ 1997ના રોજ હર હાઈનેસ ધ બેગમ ઓફ પાલમપુર તરીકેનો દરજ્જો આપવાનું કામ કરતા. નવાબશ્રી તાલે મોહમ્મદ ખાનજીએ તેમના શાસનકાળ દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લીધી. ઈસવીસન 1928માં લીગ ઓફ નેશનની મહાસત્તામાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓએ હાજરી આપી અને તેઓ જીનીવા ગયા. એન્ટવર્પના હીરાના વેપારીઓના આમંત્રણને માન આપી પાછા ફરતા તેઓ એન્ટવર્પની શુભેચ્છા મુલાકાત પણ લીધી. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાન કેડેટ કોરમાં પણ જોડાયા. ઈસવીસન 1904માં નવાબજાદા તરીકે પ્લેગમાં રોગચાળાની પ્લેગ ડ્યુટીથી વહીવટી જવાબદારી તેમણે પૂરા ખંતથી સંભાળી. આગળ તાલે મોહમ્મદ ખાનજીનો આ શાસણકાળ કેવો છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.5.

હિન્દુસ્તાનના ખાતેથી ફોજમાં તેમણે લેફ્ટનન્ટ કમિશનર બક્ષવામાં આવી. 1920માં તેમણે KCIIનો ઇલકાબ આપવામાં આવે. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાનજી પ્રજાવત્સલ હતા. તેમણે રાજ્યધુરા હાથમાં લીધી અને બીજા જ વર્ષે મ્યુનિસિપાલિટીની હક પાલમપુરની પ્રજાને આપ્યો. થોડા વર્ષો પછી ઇકબાલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય નામનો પાવર હાઉસ મ્યુનિસિપાલિટીના હિતાર્થે રાજ્યને ભેટ આપવામાં આવ્યું. વિક્ટોરિયા જુબલી લાઇબ્રેરી તેમજ જ્યોર્જ ફિફ્થ ક્લબનો વહીવટ સ્થાનિક કમિટી દ્વારા તેમને સોંપ્યો. રાજ્યના સારા વહીવટ માટે તેમણે કાબેલ વ્યક્તિઓનું પ્રજા પ્રધાન મંડળ બનાવ્યું. વહીવટ કરતા અમલદારોએ કાંઈ પણ કામ કરતા ખુદા પાડનો ડર રાખવા તેઓ આદેશ આપતા ગયા. તેમના સમયમાં નબળા આર્થિક વર્ગના હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેજ ખેડૂત પુત્રોને માધ્યમિક શાળાની ફી માફ કરવામાં આવી તથા કોલેજની કેળવણી માટે રાજ્ય તરફ અનેક પ્રકારની સ્કોલરશીપો આપવાની શરૂઆત થઈ. નવાબ તાલે મોહમ્મદ ખાનજી એ કેવી રીતે પાલનપુરને પ્રજાસત્તાક બનાવે છે, કેવી રીતે આપણા પાલનપુરને આઝાદીના આ સુવર્ણકાળ લખવામાં મદદ કરાવે છે જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા ને જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
1: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौना अवाज इतले रेडियो पालनपुर पर हूँ आरजे एआर लईने आवु छु डॉलर वहु नवलकथा जेना रचयिता सुधा मूर्ति અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ। સુંદર બજાની માનવીય સંબંધોની સાથે માનવની અપેક્ષાઓની વાતો એ આ નવલકથામાં વર્ણવવામાં આવી છે। નવલકથામાં આજના સમયમાં પણ જ્યારે આપણે ડોલરને પસંદ કરીએ છીએ અને વિદેશની કમાણી વધુ હોય જ છે, પણ તે મેળવવાની ઘેલછા અને એમાં આપણા સંબંધો કઈ રીતે જુદી જુદી રીતે મૂલવવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ। પરંતુ આમ છતાં પ્રસિદ્ધિ અને પૈસાની આ લાલચ એ માણસને ત્યાં દોરી જ જાય છે। કેટલાક લોકો તે સમજી શકે છે અને કેટલાક સમજવામાં નિષ્ફળ જાય છે, ને અંતે ક્યારેક એ સમજણ પાછી પણ આવે છે। પણ ત્યાં સુધીમાં સમય અને સંબંધો વચ્ચેની ખટાશ વધી પણ જાય। આવા જ કેટલાક અંતરંગ સંબંધો અને એ વચ્ચે રચાયેલી માયાજાળ આ નવલકથામાં બહુ જ સુંદર રીતે સુધામૂર્તિએ વર્ણવી છે। તો આવો આપણે ગયા એપિસોડમાં જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીશું આજના આ એપિસોડમાં, અને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

ધનવાન પુત્રના અમેરિકાના ઘરમાં નીલાવા દાખલ થયા. તેમને ધાર્યું હતું તેવું સ્વાગત તો ન મળ્યું, પણ આ અણધાર્યા એ આકસ્મિક બનાવને પણ ગળી ગયા. અનિતા ઘરની અંદર ગઈ અને એક કિંમતી સોફા ઉપર બેસીને નીલાબા

ઘર પર ધ્યાન આપવા લાગ્યા. એક ધનવાનના ઘર જેવું આ ઘર હતું. કિંમતી ગાલીચાઓ, સુંદર પડદાઓ, મોટું ટીવી, સુખડ અને ચાંદીમાંથી બનાવેલી કલાત્મક ચીજોને દર્શાવતું કબાટ અને એવું ઘણું જણાયું જેથી એક ધનિક કુટુંબની જીવનશૈલી નજરે ચડે. એક મસ્ત મોટું ઝુમ્મર પણ બેઠક રૂમમાં લટકતું હતું. અમદાવાદમાં કૃષ્ણકાંતના મકાન કરતાં પણ આ ઘર ઘણું વધારે ભવ્ય હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુ. બા, તમારા માટે ચા મૂકું? અનિતાએ પૂછ્યું. ના, હમણાં નહીં, સ્નાન પહેલાં હું ચા પીતી નથી. પહેલાં મને બાથરૂમ બતાવ. બાથરૂમ પાસે જ્યારે નીલાબા પહોંચ્યા અને અંદર જે જોયું તેથી ઘણા વ્યથિત થઈ ગયા. અરે, અહીં તો બાથરૂમમાં જ સંડાસ પણ છે. અહીં સ્નાન કરેલું હોય તો પૂજા માટે ન ચાલે. સંડાસ વિનાનું બાથરૂમ મને બતાવ. અનિતાએ શ્યામની સામે જોયું. માતાને તેણે સમજાવતા કહ્યું, બા, અમેરિકામાં આ બે ચીજો અલગ અલગ ન હોય. નહાવાનું અને સંડાસ સાથે જ હોય. અમારા ઘરમાં બધા જ બાથરૂમોમાં આમ જ છે. તારું કહેવાનું એમ છે કે તારે ત્યાં ઘણા બાથરૂમો છે અને એક ઘરમાં એક જ બાથરૂમ, એવું નથી? ના બા, અહીં એવું કશું નથી. અમારા આ ઘરમાં ત્રણ બાથરૂમો છે. તમે તમારે આંખો મીચીને સ્નાનથી પરવારી જ લો. એમ જ માની લ્યો કે સંડાસનું કમોડ અહીં છે જ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની નવલકથાના અંશો. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બા, આંખો મીચીને એવું વિચારો કે કમોડ છે જ નહીં, અને નાહી લ્યો અને કામ પરવારી લ્યો. શ્યામ, આ બાથ ટબમાં તો મેં કદી સ્નાન કર્યું જ નથી. મને ડોલ આપ, તે જ હું ટબમાં ગોઠવીશ અને પછી નાહીશ. પણ ઘરમાં કોઈ ડોલ હતી જ નહીં અને

સામે નોંધી લીધું કે કોઈ ઇન્ડિયન સ્ટોરમાંથી હવે તેમણે બા માટે ડોલ લાવી આપવાની છે. અત્યાર પૂરતું તો ઘરનું સૌથી પહોળું ને મોટું વાસણ લઈ તેમાં ગરમ પાણી ભરી આપવામાં આવ્યું અને કામ ચાલ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર તમારા આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ એક અસંતોષજનક સ્નાન કરી લઈને જ્યારે નીલાબા કપડાં પહેરીને બહાર આવ્યા તો જોયું કે ઘરની બહાર તો અંધારું થઈ ગયું હતું. તેમણે ઘડિયાળ સામે નજર નાખી, અરે હજી તો 4 જ વાગ્યા હતા. ખૂબ જ આશ્ચર્યથી એમણે પૂછ્યું, હે શ્યામ, આટલું વહેલું અંધારું થઈ જાય? હા બા, શિયાળામાં આમ જ થાય. ચા પીને શ્યામે તેમને ઘર બતાવ્યું. તે બોલ્યો, અમારું ઘર તો સામાન્ય જ છે બા, સુવા માટે ફક્ત 5 ઓરડા અને 2 ગેરેજ છે. દરેક ઓરડામાં રેશમી સુવાળી જાજમ પાથરેલી હતી, ગાદલા પણ ઘણા નરમ હતા, ડ્રેસિંગ ટેબલ પણ સ્ટાઇલિશ હતા, અને છતાં શ્યામ ઘરને સામાન્ય કહેતો હતો. ખરેખર આશ્ચર્યની વાત. પોતાને થયેલા ઊંડા સંતોષને વ્યક્ત કરતા નીલાબા બોલ્યા, બેટા, તારું ઘર તો મોટા મહેલ જેવું છે. ના બા, અહીં તો બધા પાસે આવા જ ઘરો હોય છે. જ્યારે બાપુ અમને શાળામાં સંસ્કૃત ભણાવતા હતા ત્યારે તેમણે એક જ વાત મને કહેલી, તે મને હજી યાદ છે. તેમણે કહ્યું હતું કે મલય પર્વતોમાં રહેનારી આદિવાસી સ્ત્રીઓ ઘરનો ચૂલો સળગાવવા માટે પણ ચંદનના કિંમતી લાકડા વાપરતી હતી. એ જ વાત અહીં પણ છે. અહીં આ બધી વસ્તુઓ ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે. હકીકત પણ છે, ત્યાંની પરિસ્થિતિ અને ભારતીય પરિસ્થિતિ જુદી છે. પણ મજા ક્યાં છે એ તમારે વિચારવાનું. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

નીલાબાને આ સામાન્ય લાગતી વાત સમજણમાં ના આવી. નીલાબા એ વાર્તાનો પૂરેપૂરો અર્થ સમજી તો ન શક્યા, પણ પછી અનિતા તેમને રસોડામાં લઈ ગઈ. રસોડું કેટલું ચોખ્ખું હતું, જાણે નવું જ બનાવેલું હોય. એક માઇક્રોવેવ, ગેસનો મોટો ચૂલો, ગ્રાઇન્ડર, મોટું ફ્રીજ, બધું જ તો ત્યાં હતું. નીલાબાએ પૂછ્યું, હવે તું કેટલો વખત કામે જવાની છે અનિતા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી આરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ. બસ એક જ દિવસ, કાલનો, પછી હું રજા માગી લઈશ. પછી તો જ્યારે બાળક 2 મહિનાનું થશે ત્યાર પછી જ ફરી ઓફિસે જવા માંડીશ. પણ બાળક આવે પછી તારે ફરી ઓફિસે જવાની શી જરૂર છે? ગિરીશ બહુ મોટી નોકરી નથી કરતો, એટલે જ તો માતા બન્યા પછી મીનાક્ષીએ નોકરી કરવી પડે છે. પણ તારી પાસે તો કશાની એ કમી નથી, મહેલ જેવું તો તારું ઘર છે, એક નહીં પણ 2 તો ગાડીઓ છે, તો પછી તારે ફરી નોકરી કરવાની શી જરૂર છે? ફરી અનિતાએ શ્યામ સામું જોયું. શ્યામે કહ્યું, બા, એક બકરાની જેમ હાથીએ પણ પોતાનું વજન પોતે જ ઉચકવું પડે છે. મને જ ખબર છે કે અમારી આર્થિક સ્થિતિ કેવી છે. આ રાચ રચીલું ગાડી ઘર સુધા અમે હપ્તાઓ ભરીને ખરીદી રહ્યા છીએ. હપ્તાઓ દર મહિને ભરવા પડે તે તો તમે જાણો છો ને. તમે અહીં બાળકની કાળજી લેવા આવ્યા છો, તો ઘરે બેસીને કશું ન કરવાથી તો અનિતાને કંટાળો જ આવશે. તો ભલે એ કામે જતી, આપણે પછી જોઈશું આ બાબતે શું નક્કી કરવું તે. હં, આમ ચર્ચા બંધ થઈ. આમ તો નીલાબાને સર્વપ્રથમ જ ખબર પડી હતી કે હપ્તાની દુનિયા કેવી હોય. આપણા દેશમાં પણ આવી પ્રથા આવે તો કેટલું સારું, તેમણે વિચાર્યું. પછી અમે પણ સારી સારી ચીજો પહેલાં ખરીદી લઈએ અને રાજાની જેમ રહીએ. જીવનમાં ઘણી વખતે આ દૂરથી ડુંગર રળિયામણા હોય ને એવી પરિસ્થિતિ સર્જાય છે, કંઈક એવું જ હતું. વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બીજે દિવસે શ્યામ અને અનિતા બંને નોકરીએ જતા રહ્યા અને આવડા મોટા ઘરમાં નીલાબા એકલા પડ્યા. હજી તો તેમને મુસાફરી દરમિયાન થયેલા સમયફેર સાથે પણ તાલમેલ બેસાડવાનો હતો. હજી તેમના શરીરમાં તે તાલમેલ થયો ન હતો. સુરભી સાથે થયેલી વાતચીત તેમને યાદ આવી. આટલું મોટું ઘર છે તે વિચારવા લાગ્યા. અનિતા ના તો

જ પાડે. અનિતા અને તેના બાળકની માટે પણ સુરભી ખૂબ મદદરૂપ થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ પણ તેને બાળકો ગમે છે, એટલે કે સુરભીને. તે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે હર્ષને એક મિનિટ માટે એકલો છોડતી નથી જ ને. શ્યામ પણ ના નહીં જ કહે. પોતે જ્યારે સગર્ભા હતા તે દિવસોની તેમને સ્મૃતિ થઈ આવી નીલાબાને. શ્યામ આવવાનો હતો તે વખતે પોતાની માતાને ઘરે તેઓ પ્રસૂતિ માટે ગયા હતા. બહુ થોડા જ મહિના ત્યાં રહેલા, નહીં પૂરા 2 વર્ષ ત્યાં રહ્યા હતા. આનું અલબત્ત એક કારણ એ હતું કે મનોહરલાલે કોઈ વિશેષ પ્રશિક્ષણ માટે 1 વર્ષ બહાર રહેવાનું હતું, અને તેમના માતા પિતા તો અગાઉ જ ગુજરી ગયા હતા. એથી જ એમના ભાઈ અને ભાભીએ 2 વર્ષ માટે તેમને રાખ્યા, અને જ્યારે પતિને ઘરે તેઓ પાછા ફરતા હતા ત્યારે એક નવી સાડી પણ ભેટ આપી હતી. પોતાની સ્થિતિ સારી ન હોવા છતાં તેઓ ખૂબ ઉદાર હતા. એ દ્રષ્ટિએ તો શ્યામ અને અનિતાએ ના કહેવાનું કશું કારણ જ ન હતું. જો સુરભી પણ અહીં આવી જશે તો મારા 2 બાળકો અમેરિકાના રહેવાસી બનશે. પછી મને જ્યારે મન થશે ત્યારે હું અહીં આવીશ, અને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી રહીશ, સ્વપ્નોમાં સરી જતા નીલાબાએ વિચાર્યું. 1 અઠવાડિયું વીતી ગયું. શ્યામ તેમને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લઈ ગયો. અદ્ભુત દુકાન હતી. કેટલો ચોખ્ખો માલ, કેટલા સરસ શાકભાજી, કેટલી બધી જાતના ફળોના રસો, દહીં, દૂધ, છાશ અને વળી પાન પણ અહીં મળતા હતા. આ બહુ જ અદ્ભુત હતું, સિવાય કે અહીં માંસ પણ વેચાતું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોઈને નીલાબાને થયું, બેથી વધુ આંખોની જરૂર પડે આટલું બધું જોવા માટે? તો એક અઠવાડિયામાં નીલાબા બધી ચીજો વાપરતા શીખી ગયા. ગેસ પર ખાવાનું રાંધવાની પદ્ધતિ, ફ્રીઝરમાં તેને કઈ રીતે ગોઠવવું, માઇક્રોવેવમાં ગરમ કઈ રીતે કરવું, વિવિધ મશીનો કઈ રીતે વાપરવા. જે એક કામ તેમને સખત ના પસંદ હતું તે હતું વાસણ ધોવાનું. આટલી બધી ગરીબીના દિવસોમાં પણ તેમણે વાસણો કદી હાથે માંજ્યા જ નહોતા, એ માટે નોકર તો મળી જ રહેતો. પણ અમેરિકામાં તો તમને નોકર જ ન મળે, એટલે ડિશવોશર અને વોશિંગ મશીન કઈ રીતે વાપરવું તે તેમણે શીખવું પડ્યું. તે તેમણે જોકે ઝડપથી અને સરળતાથી શીખી લીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાની ઈચ્છા હતી કે પ્રસૂતિની પીડા ઉપડે તે પહેલાં સીમંત વિધિ કરવી. તેમણે અનિતાને કહ્યું, હું તારા માટે એક લીલી રેશમી સાડી લાવી છું. સુરભીએ પણ લીલી બંગડીઓ મોકલી છે અને એક પોચમપલ્લી સાડી પણ છે. તું બે ચાર સ્ત્રીઓને આમંત્રણ આપી દે, હું વિધિ કરીશ અને પછી તને એ સાડીઓ ભેટ આપીશ. અનિતાએ સાસુના સૂચનને આવકાર્યું નહીં. બા, કામકાજના દિવસે કોઈ નહીં આવે, નામકરણ વખતે આપણે સૌને બોલાવીશું. એટલું ઓછું હોય તેમ તેને માટે લાવેલી સાડીઓના બોક્સને તેણે ભગવાનની સામે ભેટ આપી. ત્યારે તેણે બોક્સ ખોલીને ભેટ જોવા જેટલી પણ તકલીફ લીધી નહીં, ખુલ્યા વિના જ બોક્સ બાજુ પર પડી રહ્યું. પ્રસવ પીડા ઉપડી ત્યારે અનિતા ચીસો પાડવા લાગી. ડૉક્ટરે જે તારીખ પ્રસૂતિનો અંદાજ રાખ્યો હતો તે જ તારીખે આ પીડા ઉપડી. નીલાબાએ સાંત્વના આપવા માંડ્યું, થોડું સહન કરી લે બેટા, મેં પણ બાળકોને જન્મ આપ્યા છે, આ દુઃખ સૌએ સહન જ કરવાનું છે. પણ આવા શબ્દોને અનિતાના દુઃખને ઓછું કરી શક્યા, ન તેની ચીસોને ધીમી કરી શક્યા. જીવનમાં કેટલીક પરિસ્થિતિમાં માણસનું મન મક્કમ બનવું જોઈએ, પણ અહીંયા મન મક્કમ હોય એવું લાગ્યું નહીં. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

તે જ પીડા વખતે શ્યામ ઘરે આવી પહોંચ્યો અને અનિતાને ગાડીમાં બેસાડી નીલાબાએ કહ્યું, હું પણ તારી સાથે આવું. ના બા, એ લોકો એકલા મને જ અંદર જવા દેશે. બાળક આવે કે તરત જ હું તમને ફોન કરી દઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામ અને અનિતા હોસ્પિટલ જવા ઉપડી ગયા. હોસ્પિટલમાં સીમિત લોકોથી જ જવાય એ આખી વાત નીલાબા માટે નવી હતી, પણ તેમણે ધાર્યું કે આ જ સામાન્ય પ્રથા હોવી જોઈએ. તેથી તેઓ ઘરમાં ગયા અને ફોન પાસે બેસીને રાહ જોવા લાગ્યા અને આતુરતાથી બાળક અવતરવાના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા જોતા તેમણે અંબા માતાની અને વિશ્વેશ્વર મહાદેવની પણ સ્તુતિ કરવા માંડી જેથી અનિતા અને તેના બાળકની રક્ષા થાય. ત્યાં ફોનની ઘંટડી વાગી. શ્યામે કહ્યું, બા, બેબી આવી છે, બધું નોર્મલ છે અને પ્રસૂતિ પણ સરળતાથી થઈ ગઈ છે. સાંજે શ્યામ તેમની વહુને અને પૌત્રીને જોવા માટે નીલાબાને લઈ ગયો. બેબી તો બહુ જ દુબળી પાતળી અને સહેજ ભીનેવાન હતી તેની માની જેમ. બીજા ગોરા બાળકોની સાથે મૂકેલી હોવાથી વળી વધારે જ કાળી લાગી. પ્રસૂતિના ત્રીજા દિવસે અનિતા ઘરે પાછી ફરી. નીલાબા 10 દિવસના ઉપવાસ કરી રહ્યા હતા અને પરિણામે સહેજ ચીડિયા બની ગયા હતા, છતાં ઘરમાં બાળક હોય તો તેથી ખુશ પણ થયા હતા. બેબી માટે એક રૂમ જુદો સજાવાયો. ભારતમાં વપરાતા ઘોડિયા કરતાં અહીં જુદી જાતનું પારણું હતું. વળી અહીં ઘણા બધા રમકડા પણ હતા અને એક સુંદર રંગીન પડદો પણ બનાવ્યો હતો. બેબીને રૂમમાં સુવડાવીને જ્યારે અનિતા પોતાના બેડરૂમમાં જવા લાગી ત્યારે નીલાબાએ ધીરજ ખોઈ નાખી. આમ જુદા રૂમમાં તો બાળક સૂઈ કેવી રીતે શકે? તેમણે ચીડાઈને કહ્યું, તું કહે તો હું તેની સાથે સૂઈ શકું. તમે સાંભળી રહ્યા છો નવલકથા ડોલર વહુના અંશો રેડિયો પાલનપુર પર. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

બેબીને એક રૂમમાં સોડાવીને અનિતા જ્યારે બીજા રૂમમાં જવા લાગી ત્યારે ચીડાઈને ધીરજ ખોઈને નીલાબાએ પૂછી જ લીધું, બેબી એકલી તો કેવી રીતે અહીંયા સૂઈ શકે? તું કહે તો હું તેની સાથે સૂઈ રહું? ના, તમે જ્યારે પાછા જશો ત્યારે એ આદત મને બહુ કટશે. અત્યારથી જ એને આ રીતે સૂવાની ટેવ પડવા દો. પોતાની સાસુની આગળ કશી દલીલ કરવાની એને તક ન આપી અને અનિતા પોતાના બેડરૂમમાં જતી રહી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાને હર્ષ યાદ આવી ગયો. છેક બચપણથી જ હર્ષ તેના દાદા સાથે સૂતો. આને પરિણામે બંને વચ્ચે ગાઢી માયા બંધાઈ હતી. જો આટલી નાની વયથી જ આ લોકો બાળકને છૂટું પાડી દે અને એકલતામાં જ જીવન જીવવાની ફરજ પાડે તો પછી માયાના બંધનની અપેક્ષા રાખી શકાય? આવી સ્થિતિમાં પ્રેમ અને વહાલ કઈ રીતે વિકસે? તેમને ચિંતા થઈ. બેબીને એક ટબમાં મૂકી અનિતા તેને નવડાવતી હતી. નીલાબાએ ખાસ વિનંતી કરી, જો મને બેબી આપ, હું તેને મસાજ કરીને નવડાવીશ, થોડું અરંડ્યું આપ અને પછી હું બધું સંભાળી લઈશ. નાના બચ્ચાઓને ખૂબ સારી ઊંઘની જરૂર હોય અને સારા વિકાસ માટે મજાના સ્નાનની પણ. ના બા, રહેવા દો, અનિતાએ તેમનો હાથ આગો કરતા કહ્યું. મને એવું બધું પસંદ નથી, એવું અહીં કોઈ કરતું પણ નથી. બાળ સંભાળ વિશે મેં ઘણા પુસ્તક વાંચ્યા છે અને હું તેમાં લખ્યા મુજબ મારી છોકરીને ઉછેરીશ. આમ તો નીલાબા નવજાત શિશુઓને સ્નાન અને મસાજ કરાવવાની કુશળતા માટે પ્રખ્યાત હતા. આડોશી પડોશીઓ પણ પોતાના બાળકોને સ્નાન કરાવી જવા માટે તેમને વિનંતી કરતા. તમે જેટલી સારી રીતે સ્નાન કરાવો તેટલું જ બાળકના શરીરને અદ્ભુત પ્રકારે શારીરિક કસરતનો આનંદ મળે છે. અને એવી સુંદર સ્નાન કરાવવાની ક્રિયા નીલાબા જ કરતા, બીજું કોઈ કરાવતું જ નથી. અને તેઓ ખાસ કહેતા કે તમને વાંધો ન હોય તો થોડો વખત અમારા બચ્ચાને તમે સ્નાન કરાવી જશો? જેટલું સારું તમે કામ કરો છો તેવું અમે પણ નથી કરી શકતા આ સ્નાનનું. વાત આટલી નહોતી કુશળતાની, પણ એક પ્રેમ લાગણી અને કેર હુંફાળી એ રક્ષણની ભાવનાની પણ વાત હતી.

નીલાબાને આમ અડોસ પડોસના લોકો કહેતા કે અમારા કરતાં વધુ તમે સ્નાન કરાવો છો સારી રીતે, અને સાથે સાથે એમના પગ પકડી અને તેમને વિનંતી પણ કરતા. એક પણ ચોપડી વાંચ્યા વિના કેવળ પ્રેમથી પ્રેરણા મેળવીને તેમણે કેટલા બચ્ચાઓને સ્નાન કરાવ્યું હશે. પછીથી જ્યારે આ બચ્ચાઓ મોટા થઈને મોટી પરીક્ષાઓ પણ પાસ કરી લેતા ત્યારે તેમની માતાઓ તેમને નીલાબા પાસે લઈ આવતા અને પગે લગાડતા અને આશીર્વાદ માગતા. તમે તેને નાનપણમાં અહીંયા આગળ રમતા જોયો હતો એ જ આ દીકરો કે દીકરી છે જેને તમે નાનપણમાં નવડાવ્યો છે. જો હવે કેટલો મોટો થઈ ગયો, એણે આ પરીક્ષા પણ પાસ કરી લીધી, બોલો, તેમની માતાઓ ગૌરવથી કહેતી. નીલાબા આ રીતે બચ્ચાઓને સ્નાન કરાવવાની વાતને એક પુણ્યનું કામ ગણતા અને સ્વાર્થ વિના જ હંમેશા કરતા. હર્ષને પણ તેનો લાભ મળ્યો હતો. ચિંતિત થઈને તેમણે વિચાર્યું, મીનાક્ષી તો બહુ સારું સ્નાન નથી કરાવી શકતી, હવે હું ત્યાં નથી તો બિચારો હર્ષ કોણ જાણે કેવું સ્નાન પામતો હશે. ને હવે એ લાગણીના સાચા સંબંધોનું બાંધ થયું. પણ તેઓ તો અમેરિકાની ઘેલછાએ આવ્યા હતા, ટોલર વહુ પાસે. શું થશે અને તમે પણ આ નવલકથામાંથી શું વિચારી રહ્યા છો તમારા મનમાં એ બધું જ અમને લખીને મોકલો 9512-96-88 પર. અમારી મોબાઈલ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન્સ સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તેમાં રહેલા અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને એક્સ પર

વિડીયો પાલનપુર લખી સર્ચ કરીને તમારી કોમેન્ટ્સ અમને મોકલી આપો. અમે તમારા પ્રતિભાવોને યોગ્ય રીતે સ્થાન આપીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. રેડિયો પાલનપુરને અલવિદા દોસ્તો, ફરી મળીશું આવતા અઠવાડિયે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ

1299688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી। મોસમનો પહેલો વરસાદ કદાચ અત્યારે જ પડશે તેવું લાગતું હતું। વાદળો પાછળ તોફાન સંતાયેલું હોય તેમ આકાશ સુમસાન, નિશબ્દ અને સ્થિર હતું। સુપ્રિયા અને હું બંને ઉદ્વિગ હતા, છતાં શાંત હતા। ગણેશ શાસ્ત્રીના વાક્ય શ્રદ્ધા હોવી જોઈએની જાણે કસોટી કરી રહ્યો હોઉં તેમ હું શ્રદ્ધાવાન થવાની કોશિશ કરતો ચાલતો રહ્યો। સુપ્રિયાના મુખ પર દ્રઢતા અને વિશ્વાસ ટકી રહેલો મેં જોયા, પણ હજી મને પોતાને આવો ભાવ જાગ્યો ન હતો। સુમસાન સડક, ચારે તરફ ટેકરીઓથી ઘેરાયેલી વનભૂમિને ચીરતી ચાલી જતી ડામરની પાકી સડક, માથે ગોરમ ભાયેલું પણ હલચલ રહિત નિશ્ચલ આકાશ, અચાનક સામે એક ટેકરી પર વીજળી પડી। મેં ચમકીને ભયાનક ગડગડાટી સાંભળવા જાતને તૈયાર કરી, પણ મોટા ચચરાટ સિવાયનો કોઈ અવાજ થયો નહીં। થોડે આગળ વધતા જ આકાશમાંથી જાણે કાપડનો ચંદરવો ચીરાતો હોય તેવા ચચરાટ સાથે તે જ લીસોટો બીજી એક ટેકરીને સ્પર્શ્યો। સુપ્રિયા પણ ચમકી ગઈ। અમે બંને જણ ડામરની સડક પર પહોંચ્યા। સડક પાર કરીને તે પહેલાં તો કાળા આકાશમાંથી લંબાતો એક તેજ લીસોટો સડક પર તતડી ઉઠ્યો। માથા પર મહાવસ્ત્ર ચીરાતું હોય તેવો ચચરાટ થયો। સુપ્રિયાએ મને હાથ પકડીને ખેંચ્યો અને અમે બંને જણ દોડીને સડક પર નાળામાં ઉતરી ગયા। બીતુબંગા પણ પાછળ જ આવ્યા। મારા ગાત્રોમાં ભય વ્યાપી ગયો, સુપ્રિયા પણ થતરી ગઈ। સાવ એટલે નજીક, કદમ બે કદમ દૂર વીજળી પડી અને કોઈ માણસ જરા પણ ઈજા વગર બચી જાય તેની મનોદશાનું વર્ણન કરવું અશક્ય છે।

સ્વયં અનુભવ્યા વગર એ સ્થિતિને સમજવી શક્ય નથી. કહી કે લખીને એને વર્ણવાનું સામર્થ્ય ભાષા પાસે નથી હોતું. એ એક એવી સ્થિતિ છે જ્યાં ભય, અભય, દુઃખ, આનંદ અને સ્મૃતિઓ સહિત અનેકવિધ લાગણીઓ મનને ઘેરી વળે છે. એ અનુભૂતિ પાસે ભાષા મૌન રહી જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અમે નાળામાં ઉતર્યા અને વરસાદના મોટા ફોરા પડ્યા. સૂકા પાંદડા ઉપર અને વૃક્ષો પર પડતા ટીપાએ વન ગજવી મૂક્યું. મને હતું કે હવે એ ઝંઝાવાતી પવન ફૂંકાશે અને આકાશ ગમરોળાશે, પણ એવું ન થયું. ટપ ટપ છાંટા પડતા રહ્યા અને બાકીનું વાતાવરણ સ્થિર રહ્યું. હવામાં સુગંધ પ્રસરી પણ ઠંડક ન થઈ. થોડી વારે છાંટા પડતા પણ બંધ થઈ ગયા. સુપ્રિયાનું ધ્યાન આ કશામાં ન હતું. તે ભૂરિયા પાસે પહોંચવાને શક્ય તે તમામ પ્રયત્ને તેને બચાવી લેવા સિવાયનું કશું વિચારથી નહીં હોય તેવું મને લાગ્યું. મને શરમ આવી. સુપ્રિયા આટલી નાની વયે પણ માતા પોતાના બાળક માટે કરે તેટલા પ્રેમથી ભૂરિયા માટે બધું જ કરી છૂટવા ઈચ્છે છે. સુપ્રિયા જે રીતે આ આદિવાસીઓને પ્રેમ કરે છે, તેમની ચિંતા કરે છે, એમાંનું કંઈ હું કરતો નથી. જ્યાં સુધી હું એ નહીં કરી શકું ત્યાં સુધી કદાચ હું એ એક શિક્ષક તરીકે ખ્યાતિ પામીશ. એકાદ બે આદિવાસી જાતિઓ પર રિસર્ચ પેપર કે રિપોર્ટ તૈયાર કરીશ, બસ. એથી વિશેષ કશું નહીં હોય. હું ઈશ્વરમાં માનતો નથી. મેં ક્યારેય પ્રાર્થના કરી નથી. છતાં આ પળે મનોમન ઈચ્છતો હતો કે એવી કોઈ શક્તિ જો આ સૃષ્ટિમાં હોય તો તે મને આટલો પ્રેમ અને આટલી સમજણનું દાન કરે કે આ સદા સદા સત્ય રૂમ શેલા નર્મદાના પરમ પારદર્શક જળ જેવી નિર્મળ મતીથી હું જેને ગંદા અભણ અને ગમાર માનું છું તેઓને ચાહી શકું. ધૂલી ટોલા પહોંચતા સુપ્રિયાને હું આદિવાસીઓના ટોળા પાર કરતા સીધા ચોરા તરફ ગયા. ગામમાં ઝૂંપડાઓ ખાલી હતા. માણસો ગામ બહાર ટોળે મળ્યા છે. ચોરામાં ત્રણ જણ જાતિના ડાયાઓ, એક સ્ત્રી અને બીજા બે પુરુષોથી વધારે કોઈ હતું નહીં. ડાયાઓએ સુપ્રિયાને હાથ જોડ્યા, પણ મારી હાજરી તેમને બહુ ગમી હોય તેવું લાગ્યું નહીં. બીતુબંગા ચોરાથી દૂર એક પથ્થર પર બેઠા. આગળ શું થાય છે એ જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ત્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લિખિત તત્વમસી. ડોશી સુપ્રિયાએ પેલી સ્ત્રીને કહ્યું, સી છે આ બધી ધમાલ? તે સ્ત્રી એકદમ પોક મૂકીને રડી પડી, પુરિયા ડાકીને ભયલી રે, ઓ મારે મારી છોરી ડાકીને ભયલી. સુપ્રિયા ડોશીની પાસે બેસી ગઈ અને ખીજાઈને કહ્યું, રોયા વગર વાત કર, શું થયું? પણ પુરિયાની માં રડતી જ રહી. રડતા રડતા તેણે જે કહ્યું તે સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. પુરિયાની બહેન રામબલીનો છોકરો ગઈકાલથી ગુમ હતો. બધા તેને શોધતા હતા ને આજ પરોઢે નદીની ભેગડમાં જોયું તો પુરિયા અડધો ખાધેલો છોકરો લઈને બેઠી હતી. માની ન શકાય તેવી હકીકત સાંભળીને હું મૂઢ થઈ ગયો. પુરિયા બાળકને મારી ખાય તે માનવા હું કોઈ કાળે તૈયાર નહોતો. સુપ્રિયાએ પાછળ ફરીને પેલા પુરુષોમાં એકજણને પૂછ્યું, રામબલી ક્યાં છે? ભાગ ગઈ, તેણે કહ્યું. કા વાસ્તે અહીંયા રૂકે? ડાકીન ઉસે છોડે કે કા? ભાગવા શું કામ દીધી? તારી વહુ પર આવડું આળ ઉઢાડે એને ભાગવા દેવાય? છોરે કો ખા ગઈ, રામબલી કો બી ખા જાવે, કા વાસ્તે રૂકે? ઓ પેલાને કંઈ જ ખબર ન પડી. પુરિયાનો મરદ ખરેખર ગમાર છે તેની મને ખાતરી થઈ ગઈ. હવે મને લાગ્યું કે મારે સુપ્રિયાની વારે જવું જોઈએ. મેં આગળ આવીને કહ્યું, છોકરાને કોઈ જાનવરે મારી નાખ્યો હોય અને પુરિયા તેને લઈ આવતી હોય. હું પૂરું બોલી રહ્યો તે પહેલાં સુપ્રિયાએ હાથ લંબાવીને મને કંઈ ન બોલવા ઈશારો કર્યો. હું અટકી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સુપ્રિયાએ પેલી સ્ત્રીને કહ્યું, સારું હવે સાંભળ, હું પૂર્યાને મારી સાથે લઈ જાઉં છું, ત્યાં જ રાખીશ, અહીં નહીં આવવા દઉં. મારા અનહદ આશ્ચર્ય વચ્ચે પૂર્યાની મા, તેનો પતિ અને ત્રીજો તેનો ભાઈ હોય તેવો દેખાતો પુરુષ એકસાથે બોલી ઉઠ્યા, ની જાણે દે, ડાકિન ભાઈ તો મારની પડેગી, કાટ કે જલાવેંગે. એમ જીવતા માણસે કાપી ન નખાય. મેં હવે બીક બતાવતા કહ્યું, હું થાણામાં ખબર કરીશ તો પોલીસ પકડી જશે ને પૂરી દેશે. જવાબમાં પેલા લોકો કંઈ ન બોલ્યા, પણ એક ડાયો બોલ્યો, ડાકિન કો મારે હે, પોલીસ કો કા લેણા દેણા, માણુસ કો થોડા મારતે હે. અને અમારા અજ્ઞાન પર તે થોડું હસ્યું. પૂર્યા ક્યાં છે? સુપ્રિયાએ ઉચ્ચ સ્વરે પૂછ્યું, પણ કોઈએ જવાબ ના આપ્યો. ક્યાં છે પૂર્યા? તેણે ફરી પૂછીને પૂર્યાની માનો ખભો પકડીને તેને હલબલાવી નાખી. બંધ કીધી હે મારે ઘર મેં. સુપ્રિયા આગળ કંઈ બોલ્યા વગર સામેના બંધ બારણાવાળા ઘર તરફ ગઈ. હું પણ પાછળ ગયો. બીજા કોઈએ અમને રોક્યા નહીં, તેથી મને નવાઈ પણ લાગી અને નિરાંત પણ થઈ. સાંકળ ખોલી તો સામે પૂર્યા. તેના હાથ અને ગાલે લોહીના ડાઘા હતા. કદાચ તેણે બાળકના મૃતને વહાલ કર્યું હશે. ચાલ પૂર્યા, ઊભી થા. સુપ્રિયાએ અંદર જતા વેદ પૂર્યાનો હાથ પકડ્યો. છોડ છોડ મને, પૂર્યાએ આંખો ફાડીને જવાબ આપ્યો. મારા આશ્ચર્યની સીમા ન રહી. પૂર્યા સ્વયં સુપ્રિયાને આમ કહે તે હું જોવા સાંભળવા છતાં માની ન શક્યો. પૂર્યા ચાલ ઊભી થા, મેં પણ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપ એટલે કે તત્વમસી. ચલા જા અહીંયાથી, તે ગરજતી બોલી. ખા જાઉં તું ને, દેખતા નહીં મુડાકીન ભયલી. તેનો દેહ ધ્રુજતો હતો. સુપ્રિયાએ સામે એવી ચીસ પાડી, કોણ કહે છે કે તું દાકણ છે? મીરા મરદને બી બોલા, પ્રિયાએ કહ્યું. રામબલી બોલા, સબ ડાયાલોગ બોલા, મુડાકીન ભયલી. અને પછી ઉમેર્યું, રામબલી કા મરદ બી બોલા, મું છોરો કો ખા ગઈ. અચાનક મારા મનોજગતમાં અનેક સમીકરણો રચાઈ ગયા. માનવ સંબંધો લાગણીઓના કેવા નાજુક જાળા રસ્તા હોય છે મને પ્રત્યક્ષ દેખાયું. રામબલીનો પોતાની માનો ડાયાઓનો બધાનો આક્ષેપ પૂર્યા સહી જાત, પોતાનો પતિ તો પોતાની સહાય આવવાનો જ નથી તે પણ પૂર્યા જાણતી હતી. પણ રામબલીનો પતિ, તેનો બનેવી, જેની સાથે તે હસતી રમતી આનંદતી, તે તેનો સાચો મિત્ર પણ પોતાને સમજી ન શક્યો, તે વાત પૂર્યાનું મન જીરવી ન શક્યું. જે પળે રામબલીના પતિએ તેને ડાકણ કહી અને પોતાના બાળકની હત્યારણ ગણી, તે જ ક્ષણે પૂર્યાએ સ્વીકારી લીધું કે તે પોતે ડાકણ થઈ ગઈ છે. આવા નજીવા કારણસર તે સ્ત્રી મરવા તૈયાર થઈ છે. તેના મનમાં શું છે તે અંતર્યામી જાણે, અને સત્ય શું છે તે નદીની અવાવરૂપ ભીખડો જાણે છે. આદિવાસીઓનો શોર બકોર અને ખડગની ધાર, આ બંનેમાંથી કોઈની ભાષા સમજશે નહીં. હું શું કરવું, હવે શું કરવું તે અમે વિચારી ન શક્યા. ઝૂંપડીમાંથી બહાર નીકળીને સુપ્રિયાએ આજુબાજુ જોયું. દરમિયાન પૂર્યા બહાર ધસી આવી. ડાયાઓ તથા બીજા બે પુરુષોએ મળીને તેને પકડી લીધી. ડાયાઓએ કંઈક વિચિત્ર સાથ કર્યું અને ગામ બહાર ઊભેલા જુવાનિયા દોડી આવ્યા. અમે ઘેરાઈ ગયા. પૂર્યા પોતે છૂટવા માટે જરા પણ તૈયાર હોત તો અમારો પ્રયત્ન સાર્થક થાત, પણ આટલા બધાની સાથે તે પણ અમને દૂર ધકેલતી હોય તેમ ખસી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર.

આગળ ચાલ્યું. પૂર્યાને ઉચકી લેવામાં આવી. ચોરા પર ચડીને કેટલાક યુવાનો આ તાલ જોતા હતા. રામબલીનો વર પણ તેમાં હતો. અચાનક સુપ્રિયા ચોરાના ઉટલે ચડી અને જોરથી બૂમ પાડી, પૂર્યા હો! પૂર્યાએ ચોરા તરફ જોયું. તે જ પળે સુપ્રિયાએ હતી તેટલી તાકાતથી રામબલીના વરના મુખ પર તમાચો જડી દીધો. બધા હતપ્રત થઈને જોતા રહ્યા અને વળતી જ પળે પૂર્યાએ છૂટવાનો પ્રયત્ન કરતા ચીસ પાડી, મૂને નહીં ખાયા છોરકો. પણ એ પહેલાં તો ટોળું હો હો કરતું દોડ્યું અને વળાંકમાં ઢોળા ઉતરી ગયું. બીતુબંગા આવ્યા ત્યારથી જ પથ્થરની મૂરત જેમ બેસી રહ્યા હતા. તે ઊભા થઈને સુપ્રિયા પાસે આવી ગયા. હવે શું કરવું તે વિચારતો હું મૂંઝાઈને ઊભો રહ્યો. સુપ્રિયા ઢીલી પડીને ચોરા પર બેસી પડી. બીતુએ કહ્યું, માર દેંગે શામ તલક, અંધેરા હોવે તો ડાકિન કો નહીં માર પાવે. આસુરી શક્તિ રાત્રે બળવત્તર બને છે. ખ્યાલે ડાકણનો વધ સાંજ પહેલાં કરવાની તૈયારી થઈ ચૂકી હતી. જે નદીની ભેખડોમાં તે મળી આવી હતી ત્યાં જ તેના અંતિમ શ્વાસ લેવાશે. સુપ્રિયા ઉઠી. કંઈક નિર્ણય કર્યો હોય તેમ તેના મુખભાવો બદલાયા. બાજુના ઝૂંપડાના છાપરામાં ભરાવેલી મોટી ફરસી ખેંચીને તેણે હાથમાં બરાબર પકડી અને પૂરા વેગથી તે નદીના વળાંક તરફ દોડી. તે શું કરવા જઈ રહી હતી તે સમજાવતા વેત જ હું ને બીતુબંગા

તેની પાછળ દોડ્યા. મેં મારી તમામ શક્તિ ભેગી કરીને ચીસ પાડી, સુપ્રિયા રહેવા દેજે. પણ તે ઘણી ઝડપથી દોડી ગઈ. અમે પાછળ રહી ગયા હતા. તેણે પકડી પાડીએ તે પહેલા નદીના વળાંક પાસે તે પોતે જ થંભી ગઈ અને ફરસીને જમીન પર ફેંકી દીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સુપ્રિયાની પીઠ અમારી તરફ હતી. વળાંક પાછળ નદીમાં તે શું જોઈ રહી હતી તે અમને દેખાતું ન હતું. ઉતાવળે પગલે અમે સુપ્રિયા પાસે પહોંચ્યા. વળાંક પાછળ જોયું તો નીચે ઊભેલું ટોળું શાંત થઈ ગયું હતું. નદીના સામા કિનારા પરથી ગંડુ ફકીર હથેળીમાં સળગતા કોલસા પર ધૂપ નાખીને હટોહટો કરતો ટોળા તરફ આવતો હતો. તેની પાછળ બે લંગોટધારી આદિવાસીઓ. તે ત્રણેય જણની પાછળ મુખ ઢંગાય તેમ મુખ ઢાંકતું મલીર ઓઢીને ધડ પગે ચાલી આવતી હતી કાલેવાલી માં. પાછળ થોડે દૂર 60 સાલી ટોળાના થોડા યુવાનો દટ્ટતાથી ઊભા રહીને તેમની દેવીને જતી જોઈ રહ્યા હતા. હું નદી તરફ જવા આગળ વધ્યો કે સુપ્રિયાએ હાથ પકડીને મને રોક્યો. અમે ત્યાં જ ઊભા રહીને જોયા કર્યું. આદિવાસીઓના ટોળામાં કેડ પડી ગઈ. ગંડુ ફકીર તે કેડી વચ્ચે આગળ વધ્યું. ધૂપવાળી હથેળી તેને આગળ ધરી રાખી હતી. પૂર્યા

0: પાસે પહોંચતા વીજ તેણે ધૂપનો ધુમાડો પૂર્યાના મુખ પર ફેર્યો, બીજે હાથે જોડીમાંથી કંઈક કાઢીને પૂર્યાને માથે ફેંક્યો અને તરત જ પૂર્યાનો હાથ પકડીને પાછો ટોળામાંથી બહાર તરફ ચાલ્યો. કાલેવાલી માં ટોળા સુધી ન આવતા થોડે દૂર ઊભી હતી. પૂર્યાને ખેંચતો ગંડુ ફકીર કાલેવાલી માં પાસે પહોંચ્યો. ટોળા સામે જોઈને તેને સળગતો ધૂપ અને કોલસા પૂર્યાની આજુબાજુ વેર્યા અને મોટે અવાજે બોલ્યો, બાંધા હૈ માને ઇસ ડાકિન કો લે જાકે બંધ કર દેગી ફિર કભી નહીં આયેગી યહાં પે. આટલું કહીને ગંડુ ફકીર ચાલતો થયો. પૂર્યા, કાલેવાલી માં અને પાછળ 60 સાલી ટોલાના લંગોટધારી યુવાનો પણ ધીમે ધીમે સામા કિનારાની ભીખળ ઉપર ચાલ્યા ગયા. આ બધું એટલું ઝડપથી બની ગયું કે કોઈ કંઈ વિચારીને બોલે તે પહેલાં તો પૂરું થઈ ગયું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.
1: જય જય શિવ શંકર.

સુપ્રિયાએ મારી સામે જોયું. તેના મુખ પર શાંતિ જોઈને મને આનંદ થયો. ગામમાં ગયા વગર અમે સીધા સડક પર ચાલ્યા. બીતુબંગા અમારી આગળ ચાલ્યા. રસ્તે ચાલતા સુપ્રિયા બોલી, ઝુરકા, તે કામ કર્યું ખરું? મેં ચમકીને સુપ્રિયા સામે જોયું. મેં પણ ઝુરકાને બિરદાવ્યો. કાલેવાલીમાં ગંડુ ફકીર બધાને એકસાથે

સમયસર પહોંચાડવા જુરકો આટલા ટૂંકા સમયમાં ન જાણે ક્યાં ક્યાં પહોંચ્યો હશે. સુપ્રિયા માત્ર મલકી. અબૂદ આદિવાસીઓના ભોળા ગુનાઓને ધોઈ નાખવા હોય તેમ આકાશ ઓચિંતું વરસવા માંડ્યું. જેમ તેમ અમે સડક સુધી તો પહોંચ્યા. હવે બીજા 2.25 કલાક આ વર્ષામાં વનોમાં ચાલવું શક્ય ન હતું. સડક પર જ પડતા બેસી ગયા અને એક ટ્રક આવી તેમાં બેસીને શહેર સુધી પહોંચ્યા. ગુપ્તાજી ઘરે જ હતા, તેમના પત્ની અને મા પણ હતા. અભિસે લગાયા અપને પાછળ, છોરી તનને તો ક્યાં કહું. માજી અમને બંનેને ધમકાવ્યા. વરસાદમાં પલળતા આવ્યા હતા એથી માજીને એટલો ક્રોધ આવ્યો હતો, એટલી ચિંતા થઈ. તરત જ અમને અંગૂછા અપાયા. બીતુબંગાને પણ ખાદીના ગમછા જેવું આપ્યું. લે મેરે પોતે કાહે, આ જાવેગા તુને, કહેતા જ મને નવો લેંગો અને જભ્ભો કાઢી આપ્યા. સુપ્રિયાએ તો ગુપ્તાજીના પત્ની અંદર લઈ ગયા. મેં બાથરૂમમાં અને બીતુબંગાએ ફળીના કમરામાં કોરા થઈને કપડાં બદલ્યા. તરત જ ચા અને પકોડા આવ્યા. આટલું ઝડપથી બધું સંભાળી લેવાની આવડત માત્ર સ્ત્રીમાં જ હોઈ શકે તે વિચારતા મેં બધાની સાથે નાસ્તો કર્યો. કહાં ભટકતે થે, પાર્વતી માતાએ પૂછ્યું. જવાબમાં સુપ્રિયાએ તેમને બધી વાત કહી. માજીએ ધીરજપૂર્વક બધું સાંભળ્યું અને સ્વગત બોલતા હોય તેમ જે શબ્દો કહ્યા તે પરથી જાણ્યું કે સુપ્રિયાએ એક જ રાતમાં 20-20 ગાઉનો પંત કાપીને ધાડ પાડવાની આવડત ધરાવતા યુવાન ઝુરકાની શક્તિનો સન્માર્ગે ઉપયોગ કરી જાણ્યો અને ઝુરકાએ તે વિશ્વાસથી નિભાવી જાણ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

રાત્રે બધા જુદા જુદા ઓરડામાં સૂતા, બહાર તો વરસાદ હતો. માજી રાત્રે એક આંટો મારા કમરામાં પણ મારી ગયા. મેં સૂતા સૂતા જોયા કર્યું, મને બરાબર ઓઢવા પાથરવાનું મળ્યું છે તે, અને હું સૂઈ શક્યો છું કે નહીં તે જોવા આવ્યા હશે. મોડું થઈ ગયું ન હોત તો કદાચ હું હાલરડું સંભળવાની ઈચ્છા વ્યક્ત કરત. સવારે ગુપ્તાજીએ ઉતાવળ કરી, ઠહેરે હોંગે લોગ હમારી રાહમે, કહેતા તે જલ્દી જલ્દી બહાર નીકળ્યા. તેમને કોઈ કામસર જવું હશે તેવું લાગ્યું. અમે પણ ઝડપથી તેમની સાથે ગયા. ડ્રાઈવર જીપ તૈયાર કરીને બજારમાં આવી ગયો હતો. અમે બેઠા કે તરત નીકળ્યા. થોડે દૂર જતાં જ બે ચાર આદિવાસીઓ રસ્તાની કોરે બેઠેલા દેખાયા. ગઈ રાતના વરસાદથી ધોવાઈને સ્વચ્છ થયેલા વનુની હળવાશ આદિવાસીઓના મુખ પર દેખાતી ન હતી. ગુપ્તાજીએ જીપ ધીમી પાડી. જીપ ઊભી રહી કે પેલા ટોળામાંથી બે ત્રણ જણ આગળ આવ્યા. એક જણે રોકડ રકમ ગુપ્તાજીને આપી, બીજાએ મધ આપ્યું અને ત્રીજાએ હાથ જોડીને ઊભો રહ્યો. અગલી પૂરણ માસી પર દેના, ગુપ્તાજીએ કહ્યું. આ સાથે જ મને યાદ આવ્યું કે ગુપ્તાજીને વ્યાજ દેવાનો આ દિવસ છે. બાબરિયાએ મને આ કહેલું તે સમયે મને હતું કે વ્યાજ આપવા ગુપ્તાજીની દુકાને જવું પડતું હશે. આમ રસ્તાની કોરે બેસીને જીપ લઈને ગુપ્તાજીની રાહ જોવાતી હશે તે મને ખબર નહોતી. ગુપ્તાજીને મેં આ પ્રથા વિશે પૂછ્યું તો કહે, હિંમત નહીં જુટા પાતે, શહેર મેં આને કી બસ યહાં તલક આવેંગે. જીપ ચાલી, હું અરણ્યોના નવા રૂપને નિરખતો બેસી રહ્યો. પાછળ રસ્તો સરતો જતો હતો. હવે ચોમાસું આવ્યું એટલે લીલોતરી વધશે. જંગલો જાત જાતના વેલ બુટ્ટાઓથી સોહામણા શોભી ઉઠશે. પતંગિયા અને જીવજંતુઓ પ્રકૃતિના રહસ્યોને છતા કરવા આવી પહોંચશે. વળી થોડે આગળ અર્ધનગ્ન આદિવાસીઓને ટોળે મળીને ઊભા હતા. જીપ ઊભી રહી. વ્યાજરૂપે પૈસા અથવા મત કે કોળું કાકડી જમા કરાવવાનો સિલસિલો ચાલ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આવો આર્થિક વ્યવહાર મેં અગાઉ ક્યાંય જોયો સાંભળ્યો નહોતો. ભૂતકાળમાં ગુપ્તાજી પાસેથી થોડી ઘણી રકમ કે અનાજ કાપડ ઉધાર લીધા હશે એકમાત્ર કારણે આ અર્ધવસ્ત્રા આદિવાસીઓ આજે પૂનમ છે તે યાદ રાખીને વિકરાળ વનો અને ગિરિકંદરાઓ પાર કરતા આ રસ્તાની ધારે આવી પહોંચે છે. શહેરની દિશામાંથી જીપ ન આવે ત્યાં સુધી રાહ જોઈને બેસે છે. એકાદ જણ પૈસા આપવા ન આવે તો તમે તેને ક્યાં શોધો? જીપ ઉપડી પછી મેં ગુપ્તાજીને પૂછ્યું, શ્રી હરિ. ગુપ્તાજી મસ્તક પર હાથ ફેરવતા બોલ્યા. પછી મારા તરફ ફરીને કહે, એસા નહીં હોવે, વે લોગ જરૂર આવેંગે. કોઈ લખાણ હિસાબ કર્યા હોય તમે? મેં પૂછ્યું. નહીં રે નહીં, ગુપ્તાજીએ કહ્યું, લેન દેન ચલતી રહેતી હૈ. પછી મેં ઉમેર્યું, અગર મોટી બાત હોવે તો અપના ઘર લિખત દેતે હૈ કભી કભી. ઘર? મને હસવું આવ્યું. આ લોકોના ઘર તમે જોયા છે? મેં પેદા હિ આઉ ભાઈ, ગુપ્તાજીએ કહ્યું. સબ જાનતા હું, કિસી કો ભી અપના ઘર નહીં હૈ, કહી થોડું અટક્યા. પછી ફરી શ્રી હરિ બોલીને માથે હાથ ફેરવ્યો, આગળ કહ્યું, બરસાદ મેં બહે જાવે, દિવાળી પે બને ઇનકી ઝોપડિયા વો ભી સરકારી જમીન પર, ન કોઈ ખત ન કોઈ દસ્તાવેજ. કહીને ગુપ્તાજી ઊંડો શ્વાસ લીધો અને એકલા જ બોલતા હોય તેમ બોલ્યા, ફિર ભી ઘર તો આખિર ઘર હોતા હૈ, તુમ નહીં સમજોગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મને સમજાઈ ગયું, બહુ સ્પષ્ટ સમજાઈ ગયું કે આ ભલા ભોળા આદિવાસીઓને જે ગીરવે મૂક્યું હોય તે ઘર નથી જ હોતું, ઘર તો માત્ર બહાનું છે. આ લોકો ગીરવે મૂકે છે સ્વયં પોતાની જાતને. દેવાદાર ઘર નથી, દેવાદાર છે ગુપ્તાજી પાસે ધન અનાજ કાપડ લેવા પગે ચાલીને ગયેલું અસ્તિત્વ અને તેનું નામ. એ અસ્તિત્વને, એ નામને બંધન છે કે તેણે દેવોને વ્યાજ ચૂકવવા. પૂનમને દિવસે વનુ ખુંદીને રસ્તાની એક તરફ ઊભા રહી જવાનો આદેશ આ બધાને પોતાને અંદરથી જ મળે છે, બહારથી નહીં. આમાંનો કોઈ પણ દેણદાર જો પૈસા ન ચૂકે તો ગુપ્તાજી કોઈ કાળે તેમનું લેણું વસૂલી શકે તેમ નથી. આ સત્ય હું જાણું છું, ગુપ્તાજી પણ જાણે છે અને સ્વયં પેલા દેવાદારુ પણ જાણે છે. પરંતુ સાથે સાથે એ લોકો એ વાત પણ એટલી જ નિષ્ઠાથી જાણે છે કે તેઓ એવું કરવાના નથી. એમ ન કરવું તે જ ધર્મ છે. ગણેશ શાસ્ત્રીએ કહેલી તેવી સંસ્કૃતિ આજ્ઞા પણ હોઈ શકે. કદાચ આ સરળ સમજણ પણ એક કારણ હોય કે જેને લીધે આ દેશ હજારો વર્ષોથી ટકી રહ્યો છે. ગણેશ શાસ્ત્રીએ મને જોવાનું, જાણવાનું અને આ દેશના માનવીઓને ઓળખવાનું, ઘેરા કાળા પથ્થરો વચ્ચેથી વહી રહેલી નર્મદા જેટલી જ જૂની આ સંસ્કૃતિના તાણાવાણાની બારીકાઈને સમજવાનું સૂચવ્યું છે. પરંતુ મને લાગે છે કે હું મારું બાકીનું આખું જીવન માત્ર આ જ કામ માટે દેશાટન કરવામાં વિતાવું તો પણ દેશને, આ પ્રજાને પૂરેપૂરી ઓળખવાનું શક્ય નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.